નમસ્કાર. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્સ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. આજે શુક્રવાર તારીખ 15 મે 2026, શક સંવત 1948. સમય અત્યારે 5:58 અને 45 સેકન્ડ થઈ રહ્યું છે. અમારી પ્રસારણ સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ મંગલમય શરણાઈવાદનથી.

સુપ્રભાત શ્રોતા મિત્રો, પ્રસારણના આરંભે આપ સૌનું સ્વાગત છે. આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર.

સ્વામી શ્રી રાજર્ષિ મુનિજીની આ ભક્તિ રચના આપે સાંભળી હેમંત ચૌહાણના સ્વરે ગવાય. આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

અંતિમ ભજન સાથે જ આજનો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: હવે થોડી જ વારમાં સાંભળીએ શ્રી રામચરિત માનસ ગાન આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: સંતાન કે આસન્ન વિરહ ની તડપતે સિર ધુનતે રાજા દશરથની પુત્ર વધુ કો અનેક પ્રકાર સે વનગમન સે વિમુખ કરની કી ચેષ્ટા કી. સંકોચ વશ સીતા ને પ્રતિવાદ નહીં કિયા, કિંતુ ઉનકા મન શ્રી રામ કે ચરણો મે અનુરક્ત થા. અતઃ ઉને પતિ કો છોડકર ઘર મે રહેના શ્રેયસ્કર નહીં લગા ઓર નહીં વનગમન ભયાવહ લગા. કૈકેયી ને તમક કર મુનિયો કે વસ્ત્ર માલા મેખલા આદિ ઓર કમંડલુ રામ કે આગે રખ દિયે ઓર કોમલ વાણી સે કહા, હે રઘુવીર, રાજા કો તુમ પ્રાણો કે સમાન પ્રિય હો. પ્રેમ કે વશ મે દુર્બલ હૃદય વાલે રાજા શીલ ઓર સ્નેહ નહીં છોડ સકતે. ઉનકે પુણ્ય યશ ઓર પરલોક ભલે હી બિગડ જાયે, વે તુમ્હે વન જાને કો ભી નહીં કહેંગે. એસા વિચાર કર, જો તુમ્હે અચ્છા લગે વહી કરો. માતા કૈકેયી કી સીખ શ્રી રામ કો ભલી લગી.

0: આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ગાંધી વંદના.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય છે પ્રકૃતિ. લેખન મનીષા ડામોર. શ્રોતા મિત્રો, કુદરત અને સર્વશક્તિમાન ઈશ્વરનો એક અતૂટ નાતો છે. ઈશ્વરને પ્રકૃતિ અને એના તત્વો કેટલા પ્રિય છે એ રાજગૃહ્ય યોગ અધ્યાયમાં જોવા મળે છે. તેમાં કહ્યા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર એટલે કે પાન, પુષ્પ, ફળ કે તોઈ એટલે કે જળ અર્પણ કરે છે એ હું શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમ ભક્તનું પ્રેમપૂર્વક અર્પણ કરેલું એ પત્ર, પુષ્પ, ફળ કે જળ સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ આ વસ્તુઓને પવિત્ર ગણી હિન્દુ સંસ્કૃતિમાં પૂજાપાઠ કે ધાર્મિક વિધિ તથા ધાર્મિક પ્રસંગોમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. મહાભારત, રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોમાં આવતા પાંડવોના વનવાસ તથા રામ, સીતા, લક્ષ્મણના વનવાસના પ્રસંગોથી પણ મિત્રો

આપણે સુપરિચિત છીએ. વનવાસ દરમિયાન વનવગડા જંગલોમાં બિરાજમાન પ્રકૃતિ માતાએ જ આ મહાન આત્માઓનું પાલન પોષણ કર્યું હતું, જીવન નિર્વાહ ચલાવવા ભોજન પીરસ્યું હતું. આજે પણ ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે પૂજનનું આયોજન કર્યું હોય તો કેરી, કેળા, ચીકુ, સફરજન, નારિયેળ, જાંબુ તથા દાડમ જેવા ફળોને આપણે પ્રસાદ તરીકે ધરાવીએ છીએ. એ જ રીતે દેવી દેવતાઓને વિવિધ ફૂલો કે તેના હાર પણ પહેરાવીએ છીએ, જેમાં ગુલાબ, ગલગોટો, મોગરો, સેવંતી, જાસૂદ, ચંપો, કરેણ વગેરે જેવા પુષ્પોનો સમાવેશ થાય છે. વિવિધ ફૂલોના અત્તર કે અગરબત્તી પણ અર્પણ થાય છે. મિત્રો, સેવનના લાકડામાંથી મંદિર બનાવવામાં આવે છે તો સુખડ ચંદનનો પણ પૂજાપાઠમાં ઉપયોગ થાય છે. પીપળો તથા વડના વૃક્ષનું પૂજન થાય છે તો ધરો આઠમે ધરોનું પણ એટલું જ મહત્વ છે. ઘણા બધા વૃક્ષોના પવિત્ર પાંદડાઓનો ઉપયોગ પણ થાય છે, જેમ કે સત્યનારાયણની કથામાં કેળના પાનનો મંડપ બને છે, શિવજીને બીલીપત્ર અર્પણ થાય છે તથા વર્ષમાં એક જ વખત કેવડાત્રીજના દિવસે કેવડાના પાન શિવજીને ચઢે છે. પ્રભુને ધરાવેલો પ્રસાદ તુલસીના પાન વિના પ્રસાદ ગણાતો નથી. પવિત્ર તુલસી છોડ ઘર આંગણે રૂપી આપણે શ્રદ્ધાથી તેનું પૂજન કરીએ છીએ. આસોપાલવ અને આંબાના પાનના તોરણો તો બંધાય જ છે મિત્રો, પણ સાથે સાથે શુભ પ્રસંગે કળશમાં શ્રીફળ સાથે મુકાય છે. નાગરવેલના પાનનો ઉપયોગ પણ પૂજામાં થાય છે. લીમડો કડવો છે, પણ ગુડી પડવાના દિવસે લીમડાની ડાળીનો પણ ગુડી બનાવવામાં ઉપયોગ થાય છે અને લીમડાના પાનનો ઉપયોગ પ્રસાદ બનાવવામાં પણ કરવામાં આવે છે. પ્રકૃતિનું અભિન્ન અંગ એટલે જળ. મિત્રો, ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જાણવા મળશે કે વિશ્વની મહાન સંસ્કૃતિઓનો ઉદ્ભવ, ઉદય અને વિકાસ નદી કાંઠે જ થયો હતો. કારણ કે પાણી જ પ્રકૃતિનું એક એવું દિવ્ય તત્વ છે કે જે જીવતદાન બક્ષે છે. પાણી તો ધરતી પરનું અમૃત છે. પવિત્ર નદીઓ જેવી કે ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી અને સરસ્વતીનું જળ પણ પૂજનમાં લેવાય છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે ઔષધ જહાન્વી તોયઃ, અર્થાત ગંગાજળમાં ઔષધીય ગુણો રહેલ છે. અને મિત્રો, આપણે પણ સાંભળ્યું છે કે ગંગા નદીનું પાણી વર્ષો સુધી બગડતું નથી. જાણીતી સાત નદીઓના પાણીનો અભિષેક નૂતન પ્રતિષ્ઠાન સમયે થતો હોય છે. તદુપરાંત નદીઓના સંગમ કે દરિયાના સંગમના જળનો પણ અધિક મહિમા રહેલો છે. મિત્રો, મહત્વની વાત એ છે કે પાણીનો બચાવ એ સાંપ્રત સમયની તાતી જરૂરિયાત છે. મિત્રો, પ્રકૃતિનો મહિમા આટલો દિવ્ય હોય તો માનવ જાતે પણ પ્રકૃતિનું મહત્વ સમજીને એનું રક્ષણ કરવું જ રહ્યું. વૃક્ષોનો આડેધડ નાશ કરવાના બદલે વૃક્ષો વધુ વવાય અને ઉછેરાય એવા પ્રયત્નો વ્યક્તિદીઠ યથાશક્તિ થવા જ જોઈએ. ક્યારેક અનિવાર્ય સંજોગોવશાત સામટા ઘણા બધા વૃક્ષોને કાપી નાખવા પડે છે, પણ એટલા જ વૃક્ષો ફરીથી વવાય અને એનો ઉછેર થાય એ પણ અત્યંત જરૂરી છે. પ્રકૃતિના વિવિધ ઘટકો વિના મનુષ્ય જાત પોતાની જાતના અસ્તિત્વને કલ્પી પણ શકતી નથી. એ વિશેની જાગૃતિ લાવવાનો સમય હવે પાકી ગયો છે. મનુષ્ય જાત પર પ્રકૃતિનો ખૂબ ઉપકાર છે. જળ, જમીન અને જંગલને બચાવવામાં, શુદ્ધ રાખવામાં ભલે નાના પાયે તો નાના પાયે પણ દરેક વ્યક્તિનું યોગદાન હોવું જરૂરી છે. પર્યાવરણને શુદ્ધ રાખવામાં પોતાનાથી બનતા પ્રયત્નો કરવામાં આવે તો ભલે લાંબા ગાળે પણ નક્કર અને સુંદર પરિણામ જરૂર મળશે. ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવત અનુસાર આપણો એક નાનકડો પ્રયત્ન સરોવરમાં પડનાર ટીપાનું કામ કરશે. શ્રોતા મિત્રો, આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય હતો પ્રકૃતિ. લેખન મનીષા ડામોર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને મિત્રો, હવે પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દીમાં સમાચાર અને 7:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10. સહપ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 7:20. ત્યારબાદ 7:45 ગુજરાતીમાં સમાચાર સાંભળશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 7:55 એક ગીતની રજૂઆત થશે FM ગોધરા પરથી.

0: આઠ વાગે સાંભળશો સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 8:30. ત્યારબાદ 9 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. સવારે 10 વાગે પ્રાયોજિત કાર્યક્રમ રજૂ કરવામાં આવશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી અને ત્યારબાદ 10:10 સાંભળશો કવ્વાલીનો કાર્યક્રમ. 10:30 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. બપોરે 1 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. સાંજે 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT અને 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ કરવામાં આવશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સાંજે 7:20 કૃષિ જગત કાર્યક્રમ અંતર્ગત આજે આપ સાંભળશો ખેડૂત ઉપયોગી વૃક્ષ વડ. આ વિશે માહિતી આપશે અંજનાબેન સોલંકી, પ્રવક્તા છે રમેશ બારિયા. 7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સુરમાધુરી સાથે 8 વાગ્યાથી સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. રાત્રિના 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 11 વાગે હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. અમારી પ્રસારણ યાત્રાનું સમાપન થશે રાત્રિના 11:10. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે સાંભળીએ સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: પ્રધાનમંત્રીના શ્રી મોદીના પ્રોક્તમ યત અસ્મિન વર્ષે ભારતસ્ય અધ્યક્ષતાયાં બ્રિક્સ ઇતિ બહુદેશીય સંઘઃ બહુપક્ષીયતાં સુદૃઢં કર્તું સતત વિકાસં પ્રવર્ધયિતું આર્થિક શક્તિં પ્રવર્ધયિતું અધિક સમાવેશીય વિશ્વવ્યવસ્થાયાઃ નિર્માણાર્થં ચ મિલિત્વા કાર્યં કરિષ્યતિ. ह्यः नवदिल्ल्यां ब्रिक्स देशानां विदेशमन्त्रिभिः प्रतिनिधिमण्डल प्रमुखैः सह संवादं कुर्वन् श्रीमोदी अवदत् यत् उदयमानानां अर्थव्यवस्थानां मध्ये सहकार्यं प्रवर्तयितुं वैश्विक दक्षिणस्य आकांक्षाणां विकासाय च ब्रिक्स संघः महत्वपूर्ण मञ्चरूपेण उद्भूतः वर्तते. केन्द्र सर्वकारेण उक्तं यत् देशे पर्याप्तं असंस्कृत तैलस्य LPG इति द्रवीकृत अनिल ईंधनस्य प्राकृतिक अनिलेंधनस्य च उपलब्धतां सुनिश्चेतुं प्रभावी पदानि गृहीतानि सन्ति. ह्यः नवदिल्ल्यां अन्तर्मन्त्रालयस्य

0: And that is the end of this news bulletin.
1: થોડી જ વારમાં સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. રાજ્યના લોકોને આજથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે, જેમાં ઇંધણ બચત અંગે પ્રધાનમંત્રીની અપીલ પર ચર્ચા થશે. કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા માટે લખેલા પત્ર બાબતે પણ ચર્ચા થવાની શક્યતા છે. બેઠક દરમિયાન સરકારી કચેરીઓમાં વપરાતી ઉર્જા, વાહનોના અંકુશ બાબતે પણ ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત ગરમીને પગલે આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગ દ્વારા થયેલા આયોજન પર પણ ચર્ચા થશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. સાસણગીર ખાતે સિંહ પ્રજાતિઓ પર સ્પોટલાઇટ ઇવેન્ટનું ઉદઘાટન કરતા શ્રી યાદવે જણાવ્યું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં આફ્રિકન લાયન સહિતના સિંહોની વસ્તી ઘટી રહી છે, ત્યારે ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં 32% વધારો થયો છે.
1: ભારત ચૂંકિ બિગ કેટ મેં કન્ઝર્વેશન કે લીએ કામ કર રહા હૈ તો હમ એક નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ બનાએ. ભારત સરકાર કે અંતર્ગત યે એક બડી મહત્વાકાંક્ષી યોજના હૈ ઓર ઇસકે નિર્માણ કાર્ય કો ભી જૂનાગઢ મેં પ્રારંભ કર દિયા હૈ. કાર્ય પ્રગતિ પર હૈ ઓર નિશ્ચિત રૂપ સે આને વાલે સમય મેં દુનિયા કા સબસે બહોત બઢિયા નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ યે ગુજરાત મેં હી પ્રારંભ હોગા.
0: આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધનના મહાનિદેશક એસપી યાદવે જણાવ્યું કે માનવ વન્યજીવ સંઘર્ષ અટકાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
2: હમ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ રેન્જ કન્ટ્રીઝ કે લીએ લોન્ચ કર રહે હૈ, ઉનકે હેલ્થ મેનેજમેન્ટ કે લીએ પ્રોગ્રામ લોન્ચ કર રહે હૈ. ઇન પ્રોગ્રામ્સ કે અલાવા યુથ કો ઇન્વોલ્વ કરને કે લીએ એક યુથ એમ્બેસિડર કા પ્રોગ્રામ, સાથ મેં ઇન્ટર્નશિપ તાકી દૂસરે દેશ કે લોગ કે જો સ્ટુડન્ટ્સ હૈ, વેટ્સ હૈ, વો આકે યહાં પે ઇન્ટર્નશિપ કરે, જો બિગ કેટ હેલ્થ મેનેજમેન્ટ પે યા જો હમારે રિલોકેશન મેં એક્સપર્ટાઇઝ હૈ, ટાઈગર રિલોકેશન કી બાત કરે યા ચીતા ટ્રાન્સલોકેશન કી બાત કરે, તો ઇસમેં ભી હમ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ લોન્ચ કર રહે હૈ.
0: ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા વધારીને 15 જૂન કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો લાભ મહત્તમ ખેડૂતોને મળી રહે તે ઉદ્દેશથી ખરીદીની સમયમર્યાદા વધારવામાં આવી છે. જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંદાજે 5,000 ચોરસ ફૂટ જગ્યામાં કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું એસ્ટેટ અધિકારી મુકેશ ગોસાઈએ જણાવ્યું હતું.
3: કોર્પોરેશન કે દ્વારા વોર્ડ નંબર 16 મેં જડેશ્વર પાર્ક સોસાયટી મેઇન રોડ કે પર જો અતિક્રમણ હુઆ થા વો અતિક્રમણ કો દૂર કિયા ગયા હૈ. યે અતિક્રમણ જો હૈ વો કરીબન 5,000 સ્ક્વેર ફીટ સે જ્યાદા ભૂમિ પર હુઆ અધિગ્રહણ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ને પોલીસ ડિપાર્ટમેન્ટ ઓર અન્ય સંલગ્ન ડિપાર્ટમેન્ટ કો સાથ મેં રખ કે દૂર કરને કી કાર્યવાહી કી. ઉસકી કિંમત અંદાજિત કરોડો મેં ગિન સકતે હૈ ક્યોંકિ વો એક પોશ એરિયા હૈ.
0: સુરત પોલીસ અને ઉદયપુર માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં પૂણા વિસ્તારમાં ગેરકાયદેસર કેદ અને બાળમજૂરીમાંથી 86 સગીરો સહિત 93 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિક પોલીસ કમિશનર બલરામ મીનાએ જણાવ્યું કે બાળકોને રાજસ્થાનથી લાવવામાં આવ્યા હતા અને અમાનવીય પરિસ્થિતિઓમાં સાડી ફોલ્ડિંગ અને પેકિંગ યુનિટમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ મામલે 4 શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
4: कुछ बच्चों को लाया गया है उधर से वहां से और उनके साथ में यहाँ इलीगली काम करवाया जा रहा है.

0: उनको बंधक बनाया हुआ है। उस इन्फॉर्मेशन के बेसिस पे हमारी जो पूना पुलिस स्टेशन सूरत शहर पुलिस की टीम है उसने कार्रवाई को अंजाम दिया। उनमें चेक करने से हम लोगों को वहां से 93 इस तरह के बच्चों का पता चला और उसके बेसिस पे चार लोगों की डिटेल्स हम लोगों के पास में आई है। उनके खिलाफ BNS कलम 146 एंड जुवेनाइल जस्टिस एक्ट की कलम 69 के बेसिस पे केस रजिस्टर किया गया है।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામની નદીમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત થયા છે. ગરમીથી રાહત મેળવવા ધાતરવડી નદીમાં આ કિશોરો નાહવા પડ્યા હતા, જો કે પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતા બંને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તરવૈયાઓની ટીમ દોડી આવી હતી. દુર્ઘટનાને પગલે બંને પરિવારો સહિત સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠિયાવાડમાં દિવાલ ધરાશાયી થતાં પિતા અને 4 વર્ષના પુત્રનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ દિવાલ તોડવાની કામગીરી દરમિયાન અચાનક આખી દિવાલ ધસી પડતા આ ઘટના બની હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જો કે આજે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ગરમીની આગાહી કરવામાં આવી છે.
2: ग्रेजुअली 2-4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक. उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. इसके साथ जो विंड्स की है तो लोअर लेवल्स पे अभी पश्चिमी से उत्तर पश्चिमी हवाएं चल रही हैं. सबसे ज्यादा जो तापमान आया है अहमदाबाद में 44.1 डिग्री सेल्सियस दर्ज किया गया है. 43.8 राजकोट में आया है.
1: ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા છે. સ્પર્ધાના 4થા દિવસે અજિત નારાયણ નોંધપાત્ર પ્રદર્શન કરતા ક્લીન એન્ડ જર્ક અને ઓવરઓલ ટોટલ એમ બંને સ્પર્ધામાં પુરૂષોની 71 કિલોગ્રામ શ્રેણીમાં 1 કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. એશિયાના શ્રેષ્ઠ વેઇટલિફ્ટરો સામે સ્પર્ધા કરતા અજીતે અસાધારણ શક્તિ અને સંયમનું પ્રદર્શન કરીને કુલ 314 કિલોગ્રામ વજન ઉપાડ્યું, જેમાં ક્લીન એન્ડ જર્કમાં 174 કિલોગ્રામ વજન ઉપાડવાના ઉત્કૃષ્ટ પ્રયાસોનો સમાવેશ થાય છે. પોરબંદરના બરડા પંથકની કેસર કેરી સમગ્ર દેશની સાથે છેલ્લા 2 વર્ષથી વિદેશમાં પણ પ્રખ્યાત થઈ છે. બરડા પંથકના હનુમાનગઢ અને આદિત્યાણા સહિતના ગામની 2000 બોક્સ કેસર કેરી અમદાવાદથી કાર્ગો મારફતે યુકે મોકલવામાં આવી છે. યુકેના લેસ્ટર ખાતે આ કેરીની વધુ માંગ હોવાથી કેરીની નિકાસ કરી હોવાનું પોરબંદરના વેપારી નીતિન દાસાણીએ જણાવ્યું હતું.
3: પોરબંદરમાં આશરે 4-5 હજાર બોક્સની આવક હતી. ગીરનો ભાવ થયો છે 500 રૂપિયાથી કરીને 1000 રૂપિયા અને બૈડા ડુંગર કેસરનો ભાવ થયો છે 700 થી કરીને 1200 રૂપિયા. આપણી બૈડા ડુંગરની કેસર જે આખતર માલ હતો એના પૈસા સારા બન્યા છે. હવે પછી જે માલ છે બધો પાત્તર છે. પાત્તર હોવાને કારણે 25 તારીખ આસપાસ પાછો બધાનો માલ પુષ્કળ પ્રમાણમાં આવશે. વિદેશમાં આ બૈડાની કેસરની ડિમાન્ડ બહુ સારી છે. એની સ્વાદ ને શોરૂમ બધાને ગમી છે. અમે હમણાં જ પણ એક કન્સાઇનમેન્ટ મોકલાવ્યું છે યુકે. એનું રિઝલ્ટ બી સારું છે ને અમે એક્સપોર્ટ કર્યું છે.
1: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હી દ્વારા 5 વર્ષીય અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 5 વર્ષીય પૂર્ણકાલીન બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ માટે 40 સીટોની પ્રવેશ ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી યુનિવર્સિટીના શૈક્ષણિક માળખું, ગુણવત્તાસભર શિક્ષણ, લાયકાત ધરાવતા ફેકલ્ટી સ્ટાફ તેમજ આધુનિક સુવિધાઓ પ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીની અપીલના પગલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ પ્રશાસન દ્વારા સપ્રમાણ ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણ માટે જાહેર અપીલ કરવામાં આવી છે, જે અંતર્ગત દમણમાં દેવકા સ્થિત નમો પથ અને જમપુરના રામસેતુ વિસ્તારમાં હવે માત્ર ઇલેક્ટ્રીક વાહનો, સાયકલ અને પદયાત્રીઓને જ પ્રવેશ મળશે. આ નવી વ્યવસ્થા આગામી 18 મેથી અમલમાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. રાજ્યના લોકોને આજથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા. અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 125 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 7:20 થઈ રહી છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. કાર્યક્રમની શરૂઆત કરીએ મહેન્દ્ર કપૂર અને સાથીદારોના સ્વરે ગવાયેલ તુલસીજીની આ આરતીથી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને

0: गरबा महिलाओं ने तथा धात्री माताओं ने मरता आहार बाबते कोई फरियाद हो तो संबंधित जिला पंचायत ना फरियाद निवारण अधिकारी श्री ने अर्जी के फरियाद करी शकाय छे। अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490।
1: डेंग्यू नी कोई चोक्कस सारवार नथी पण तेने फैलातो अटकावी शकाय छे। आरोग्य शाखा जिला पंचायत पंचमहाल गोधरा कहे छे, चालो साथे मळी डेंग्यू मच्छर ना उत्पत्ति स्थानों नो नाश करिए। पानी भरावाना पात्रो टाका टाकीने हवा चुस्त ढाकीने राखीए। पक्षीकुंज फूलदानी कूलर फ्रीज नी ट्रे अठवाडियामां बे वखत साफ करिए। माथुं तेमज शरीर अने सांधाना दुखावा साथे ताव होय तो डेंग्यू होय शके छे तो तरत ज नजीकना आरोग्य केन्द्र नो संपर्क करी सारवार करावीए।
2: पंचमहाल जिला मेलेरिया शाखा गोधरा द्वारा जनहितमां प्रसारित।
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: महिलाएं बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-4।
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
3: માતાઓ, બહેનો ઓર સજ્જનો, આજ હમ શ્રી રામજી કે ત્યાગ કા પ્રસંગ શરૂ કરને જા રહે હૈ। મેરી વિનતી હૈ કી પહેલે આપ સબ મેરે સાથ ઇસ મહામંત્ર કા ઉચ્ચારણ કર મન પવિત્ર કર લે।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવાચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં 2 વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોઈ શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ.
2: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
5: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
2: 999-8389-833 999-8389-833 999-8389-833

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત અને 200 લોકો ઘાયલ. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી અને ભારતીય વુશુ ખેલાડી અર્પણા દહિયાએ 11મી સાંડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. 5 દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદી આજે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રાલયમાં પશ્ચિમી બાબતોના સચિવ અઝીમ મહાજને જણાવ્યું કે ઉર્જા બંને દેશોના સંબંધોનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે નોંધ્યું હતું કે ગયા વર્ષે યુએઈ ભારતનો ક્રૂડ ઓઇલનો સૌથી ચોથો મોટો સ્ત્રોત હતો, જે ભારતની તેલ જરૂરિયાતના લગભગ 11% પૂર્ણ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય કંપનીઓએ અબુધાબી નેશનલ ઓઇલ કંપની સાથે દર વર્ષે આશરે 45 લાખ મેટ્રિક ટન માટે લાંબા ગાળાના એલએનજી કરારો મેળવ્યા છે. ભારત એલપીજીનો લગભગ 40% હિસ્સો યુએઈમાંથી આયાત કરે છે. ભારતીય કંપનીઓએ યુએઈ તેલ કંપનીઓમાં રોકાણ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીની સંયુક્ત આરબ અમીરાતની 8મી મુલાકાત પ્રસંગે યુએઈમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ પ્રદેશ અભૂતપૂર્વ વિકાસ અને પડકારોનો સામનો કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ બહુપક્ષીયતાને મજબૂત કરવા, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા, આર્થિક સ્થિતિસ્થાપકતા વધારવા અને વધુ સમાવિષ્ટ વૈશ્વિક વ્યવસ્થા બનાવવા માટે સાથે મળીને કામ કરશે. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ સાથે વાત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ વધારવા અને વૈશ્વિક દક્ષિણની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બ્રિક્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અગાઉ બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે શાંતિ અને સુરક્ષા વૈશ્વિક વ્યવસ્થાના કેન્દ્રમાં છે. તેમણે ભાર મૂક્યો હતો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતાઓ અને વેપાર, ટેકનોલોજી અને આબોહવા સંબંધિત પડકારો વૈશ્વિક પરિદર્શનને અસર કરી રહ્યા છે.
1: हम ऐसे समय में मिल रहे हैं जब दुनिया तेजी से बदल रही है. अंतर्राष्ट्रीय तनाव, संघर्ष, आर्थिक अनिश्चितता और व्यापार, तकनीक तथा जलवायु से जुड़ी चुनौतियां वैश्विक स्थिति को प्रभावित कर रही हैं. ऐसे समय में ब्रिक्स से सकारात्मक और स्थिर भूमिका निभाने की उम्मीद बढ़ी है. आज कई देश ऊर्जा, भोजन, उर्वरक, स्वास्थ्य सुरक्षा और वित्तीय सहायता जैसी चुनौतियों का सामना कर रहे हैं. ब्रिक्स उन्हें इन समस्याओं से बेहतर तरीके से निपटने में સહાયતા કરી શકતા હૈ.
0: આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, યુએઈ, દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન પ્રદાન કરશે. આગામી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈકાલે સાંજે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. નીટ પરીક્ષાને સુચારુ અને અસરકારક રીતે યોજવા

0: માટેના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અનિલ ધીરુભાઈ અંબાણી એડીએ ગ્રુપની કંપનીઓમાંથી એક રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ સામે નોંધાયેલા કેસના સંદર્ભમાં મુંબઈ, ગુરુગ્રામ અને બેંગલુરૂમાં 7 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. એક નિવેદન અનુસાર કંપનીના તાત્કાલિક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને ડિરેક્ટરોના નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેઓ 2015-2017 દરમિયાન કંપનીમાં કાર્યરત હતા. સીબીઆઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ જાહેર ક્ષેત્રોની બેન્કો અને એલઆઈસી દ્વારા અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપ સામે હજારો કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના 7 કેસ નોંધાયા છે. આ કેસમાં કુલ કથિત નુકસાન 27,337 કરોડ રૂપિયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાંઈ જિલ્લાના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એરોનોટિકલ્સ ડેવલપમેન્ટ એજન્સીના એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન અને ફ્લાઇટ ટેસ્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવશે. એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન, પરીક્ષણ, ચકાસણી અને પ્રમાણપત્ર માટેની આ સુવિધા એડવાન્સ મીડિયમ કોમ્પેક્ટ એરક્રાફ્ટ પ્રોગ્રામના વિકાસને વેગ આપશે. સંરક્ષણમંત્રી આનાકાપલ્લી જિલ્લાના ટી સિરાસાપલ્લી ગામમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડની નવી અત્યાધુનિક નૌકાદળ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ સુવિધાનો પણ શિલાન્યાસ કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળનું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે વળતર અંગેની માહિતી દર 3 કલાકે પૂરી પાડવામાં આવે. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી છે. આ યોજના ઝવેરાત નિકાસકારોને શૂન્ય ડ્યુટી પર કાચા માલની આયાત કરવાની મંજૂરી આપે છે. વિદેશ વેપાર મહાનિદેશાલયે જાહેર નોટિસમાં જણાવ્યું કે નિકાસકારો આ યોજના હેઠળ એક સમયે મહત્તમ 100 કિલોગ્રામ સોનું ડ્યુટી ફ્રી આયાત કરી શકશે. એક અહેવાલ.
1: ये योजना आभूषण निर्यातकों को शून्य शुल्क पर कच्चे माल का आयात करने की अनुमति देती है. विदेश व्यापार महानिदेशालय ने एक सार्वजनिक सूचना में कहा है कि इस योजना के अंतर्गत निर्यातक एक बार में अधिकतम 100 किलोग्राम सोना ही बिना किसी शुल्क के मंगा सकते हैं. महानिदेशालय ने पहली बार आवेदन करने वालों के लिए विनिर्माण संयंत्रों का भौतिक निरीक्षण अनिवार्य कर दिया है ताकि उसकी परिचालन स्थिति और क्षमता का पता लगाया जा सके. इसमें यह भी कहा गया है कि दोबारा बिना शुल्क सोने के आयात के लिए कंपनी को अपने पिछले टारगेट का कम से कम 50% निर्यात पूरा करना होगा. समाचार कक्ष से जया भारती.
0: વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 106.68 રૂપિયા પ્રતિ લીટર થયો છે અને ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ મકાઉમાં યોજાયેલ 11મી સાંડા વિશ્વકપ મહિલાના 52 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો. અપર્ણાએ ગઈકાલે ફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન વિયેતનામની થી ફ્યુઓંગ ન્યાંગ ન્યોંગને સીધા સેટથી પરાજય આપ્યો હતો. 12 મેથી શરૂ થયેલી આ સ્પર્ધામાં ભારતનો આ પ્રથમ સુવર્ણચંદ્રક છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં વિવિધ સમાચારોને પ્રાધાન્ય અપાયું છે. સંદેશ અને ગુજરાત સમાચાર લખે છે કે યુપીમાં આંધી તોફાનનો કાળો કેર, 100થી વધુના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે સીએમનું ચાર્ટર્ડ માત્ર ઇમરજન્સીમાં જ ઉડશે, કોર્પોરેટ જેટ બુકિંગમાં 90% સુધી ઘટાડો. ફુલછાબ લખે છે કે મોંઘવારીમાં જથ્થાબંધ વધારો, જથ્થાબંધ ફુગાવો બમણો. અને નવ ગુજરાત સમય લખે છે કે તાઇવાન મુદ્દે ટ્રમ્પને જિનપિંગની ચેતવણી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે

0: લેવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના પુટ્ટપર્તિમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111ના મોત અને 200 લોકો ઘાયલ અને ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ 11મી સાંડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ સંયુક્ત અરબ અમીરાત, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે ઓર ઇટલી કી 6 દિન કી યાત્રા પર રવાના હોંગે. પ્રધાનમંત્રી ને કહા, ભારત કી અધ્યક્ષતા મેં બ્રિક્સ સમૂહ અધિક સમાવેશી વૈશ્વિક વ્યવસ્થા કે નિર્માણ કે લીએ મિલકર કામ કરેગા. પેટ્રોલ ઓર ડીઝલ કી કિંમતો મેં 3 રૂપે પ્રતિ લીટર કી વૃદ્ધિ. સરકાર ને અગ્રિમ પ્રાધિકાર યોજના કે અંતર્ગત શુલ્ક મુક્ત સોને કે આયાત કી સીમા 100 કિલોગ્રામ તય કી. પ્રવર્તન નિદેશાલય ને જબરન વસૂલી ગિરોહ ચલાને કે આરોપ મેં કોલકાતા પોલીસ કે ઉપાયુક્ત શાંતનુ સિન્હા બિસ્વાસ કો ગિરફ્તાર ક્યા. ઓર વુશુ મેં અપર્ણા દહિયા ને મકાઉ મેં સાંડા વિશ્વકપ મેં મહિલા વર્ગ કે 52 કિલોગ્રામ વર્ગ મેં સ્વર્ણ પદક જીતા. અબ સમાચાર વિસ્તાર સે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ સંયુક્ત અરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ્સ, સ્વીડન, નોર્વે ઓર ઇટલી કી 6 દિન કી યાત્રા પર રવાના હોંગે. યાત્રા કે પહેલે ચરણ મેં શ્રી મોદી આજ યુએઈ પહોંચેંગે, જહાં વે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સે મુલાકાત કરેંગે. દોનો નેતા દ્વિપક્ષીય મુદ્દો, વિશેષ રૂપ સે ઉર્જા સહયોગ, પારસ્પરિક હિત કે ક્ષેત્રીય ઓર અંતરરાષ્ટ્રીય મુદ્દો પર વિચાર વિમર્શ કરેંગે. હમારે સંવાદદાતા ને બતાયા હૈ કે પ્રધાનમંત્રી કી ઇસ યાત્રા સે દોનો પક્ષો કે બીચ ઉર્જા સુરક્ષા, નિવેશ, પ્રૌદ્યોગિકી ઓર રણનીતિક સાઝેદારી મજબૂત હોને કી ઉમીદ હૈ.
2: इंडिया और यूएई की ऊर्जा सुरक्षा साझेदारी अब सिर्फ क्रूड ऑयल तक सीमित नहीं रही. यूएई अभी भी इंडिया का एक महत्वपूर्ण क्रूड ऑयल आपूर्ति करता है, लेकिन ये संबंध अब नेचुरल गैस तक भी विकसित हो चुका है. इस वर्ष के आरंभ में हिंदुस्तान पेट्रोलियम ने अबुधाबी नेशनल ऑयल कंपनी के साथ एक 10 वर्षीय समझौता किया, जिसके अंतर्गत 2028 से प्रतिवर्ष 5 लाख टन एलएनजी की आपूर्ति होगी, जिससे इंडिया को अस्थिर बाजार मूल्यों से कुछ राहत मिलने की संभावना है. रिन्यूएबल एनर्जी और सिविल न्यूक्लियर क्षेत्र में भी सहयोग तेजी से बढ़ रहा है. यूएई के सोवरेन वेल्थ फंड्स भारत के सोलर इंफ्रास्ट्रक्चर में एक्टिवली निवेश कर रहे हैं. साथ ही भारत का शांति एक्ट न्यूक्लियर सेक्टर को प्राइवेट प्लेयर्स के लिए खोल रहा है. क्रूड ऑयल से एलएनजी तक, परंपरागत ऊर्जा से स्वच्छ ऊर्जा, इंडिया और यूएई की ऊर्जा सुरक्षा साझेदारी अब एक नए चरण में प्रवेश कर रहे हैं. विनोद कुमार, आकाशवाणी समाचार, अबुधाबी.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि इस वर्ष भारत की अध्यक्षता में ब्रिक्स समूह बहुपक्षवाद को मजबूत करने, सतत विकास को बढ़ावा देने, आर्थिक लचीलेपन को बढ़ाने और अधिक समावेशी वैश्विक व्यवस्था के निर्माण के लिए मिलकर काम करेगा. नई दिल्ली में ब्रिक्स देशों के विदेश मंत्रियों और प्रतिनिधिमंडलों के प्रमुखों से बातचीत में श्री मोदी ने कहा कि ब्रिक्स विकासशील देशों के बीच सहयोग बढ़ाने और ग्लोबल साउथ की आकांक्षाओं को पूरा करने के लिए एक महत्वपूर्ण मंच के रूप में उभरा है. इससे पहले ब्रिक्स देशों के विदेश मंत्रियों की बैठक में विदेश मंत्री डॉ सुब्रमण्यम जयशंकर ने कहा कि शांति और सुरक्षा वैश्विक व्यवस्था के केंद्र में है. उन्होंने कहा कि हाल के संघर्षों ने संवाद और कूटनीति के महत्व पर बल दिया है.
3: हम ऐसे समय में मिल रहे हैं जब दुनिया तेजी से बदल रही है. अंतर्राष्ट्रीय तनाव, संघर्ष, आर्थिक अनिश्चितता और व्यापार, तकनीक तथा जलवायु से जुड़ी चुनौतियाँ वैश्विक स्थिति को प्रभावित कर रही हैं.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. અનુરાધા પૌડવાલ અને નીતિન મુકેશના સ્વરે ગવાયેલ જીના તેરી ગલી મેં ફિલ્મના આ ગીતથી. ગીતકાર અને સંગીતકાર છે રવિન્દ્ર જૈન.

0: મને? વાવ!
1: ફસાણી!
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: પંચમહાલ, દાહોદ અને મહીસાગર ની પ્રગતિ નો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ-વિટારા. 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91-129. ઈ-વિટારા. નિર્ભય ભવિષ્ય ની સફર.
5: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
6: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
5: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
6: શું વાત કરે છે?
5: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
7: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
8: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
9: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી.
6: વાહ! વસાણો
2: અજાણ્યા એપ થી બચો.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: टीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: मनसुख भाई क्या चाल्या?
2: कचेरी दीकरानी नौकरी माटे जातिनू प्रमाण पत्र कढावा।
1: अरे मनसुख भाई हवे क्यांय जवानी जरूर नथी, फोन काटो अने काम पूरू करो।
2: ए? फोन थी शुं थाय?
1: सुगम डिजिटल गुजरात पोर्टल, घरे बैठा अर्जी करो, डॉक्यूमेंट अपलोड करो अने ऑनलाइन फी भरो, लो थई गयु काम।
2: अरे वाह, तो हवे कचेरी जवानू नहीं ने फोन पर फटाफट काम।
3: माननीय प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी ना नेतृत्व मा अने माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल ना प्रयत्नो ना फल स्वरूपे हवे आवक नो दाखलो, जातिनू प्रमाण पत्र अने राशन कार्ड ने लगती 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો WhatsApp પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
4: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે। આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ। પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવા ચુસ્ત ઢાંકીને રાખીએ। પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં 2 વખત

0: કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોય શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ.
1: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવા ચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં 2 વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોય શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ.
0: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: ઉનાળામાં જ્યારે 40 ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના

ઉદિત નારાયણ અને સાધના સરગમના સ્વરે ગવાયેલ આ ગીત હતું અનાડી ફિલ્મનું. સંગીતકાર હતા આનંદ મિલિંદ અને ગીતકાર સમીર. આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 10 થયા છે.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર અને તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી માં. હું છું તમારો સાથી અનમોલ.
1: અને હું છું રોઝી. શ્રોતાઓ, છેલ્લા એપિસોડમાં આપણે વાત કરી હતી પારસી સમુદાયના ગૌરવશાળી વારસાની, તેમના દેશ પ્રત્યેના યોગદાનની અને એ શાંત સંકટની જે આ સમુદાયની ઘટતી વસ્તીના રૂપમાં સામે છે. તે એપિસોડને આપ સૌનો ઘણો પ્રેમ મળ્યો.
0: અને આજે આપણે એ જ સફરને એક ડગલું આગળ લઈ જઈ રહ્યા છીએ. આજનો આખો એપિસોડ એક એવા વિષયને સમર્પિત છે જેના વિશે લોકો જાણવા તો માંગે છે પણ પૂછતા ખચકાય છે. આજના આ એપિસોડમાં ત્રણ ખાસ વસ્તુઓ છે. પહેલું, એક વિશેષ ઇન્ટરવ્યુ સેશન જેમાં સામાન્ય લોકો પોતાના દિલની વાત ડોક્ટરને કહેશે. બીજું, એક રોચક અને જરૂરી સેગમેન્ટ સવાલ તમારો જવાબ અમારો. અને ત્રીજું, ભાવપૂર્ણ ફિક્શન ડ્રામા.
1: તો શ્રોતાઓ, તૈયાર થઈ જાઓ સાંભળવા માટે દિલની વાત ડોક્ટરની સાથે.
2: ડગલાં ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: શ્રોતાઓ, આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે ડોક્ટર હિના, જે ફર્ટિલિટી અને મહિલા સ્વાસ્થ્યના નિષ્ણાત છે અને જીઓ પારસી યોજના સાથે જોડાયેલા છે. તેમની સાથે બેઠા છે અમારા ત્રણ ખાસ મહેમાન જે સીધા પોતાના દિલની વાત લઈને આવ્યા છે. ડોક્ટર હિના, આપનું સ્વાગત છે.
3: શુક્રિયા અનમોલજી, મને ખુશી છે કે આજે આપણે આ વિષય પર ખુલીને વાત કરી રહ્યા છે. એ જ તો સૌથી જરૂરી છે, વાત કરવી.
1: બિલકુલ ડોક્ટર સાહિબા, તો શરૂ કરીએ છીએ. આપણા પહેલા મહેમાન છે રુસ્તમ. રુસ્તમજી, તમે શું જાણવા માંગો છો?
4: ડોક્ટર સાહિબા, મારી ઉંમર 38 વર્ષ છે. લગ્નને 5 વર્ષ થઈ ગયા, બાળક નથી થયું. લોકો કહે છે હવે બહુ મોડું થઈ ગયું છે. શું ખરેખર મોડું થઈ જાય છે?
3: રુસ્તમજી, આ સૌથી વધુ પૂછવામાં આવતો સવાલ છે અને મારો જવાબ છે ના, મોડું નથી થયું. 40 ની ઉંમર સુધી અને ઘણા કિસ્સાઓમાં ત્યાર પછી પણ સફળ ઈલાજ થઈ ચુક્યા છે. જે લોકો કહે છે મોડું થઈ ગયું તે જાણકારીના અભાવે કહે છે. સાચો સમય એ છે જયારે તમે આગળ આવો, અને તમે આવ્યા એ સૌથી મોટું ડગલું છે.
4: ઓ, શુક્રિયા ડોક્ટર.
0: આપણા બીજા મહેમાન છે દિનાઝ. દિનાઝજી, તમારો સવાલ.
5: ડોક્ટર, હું 3 વાર IUI કરાવી ચૂકી છું, દર વખતે નિષ્ફળ રહી. હવે મન થાય છે કે બસ છોડી દઉં. શું માનસિક થાક પણ ઈલાજ પર અસર કરે છે?
3: દિનાજી, તમે બહુ જરૂરી વાત કહી. હા, માનસિક થાક

સીધી શરીર પર અસર કરે છે. જ્યારે મન તૂટેલું હોય ત્યારે હોર્મોન્સ પણ પ્રભાવિત થાય છે. એટલા માટે જ જીઓ પારસી યોજનામાં માત્ર શારીરિક ઇલાજ નહીં પણ મનોવૈજ્ઞાનિક પરામર્શ પણ એટલો જ જરૂરી હિસ્સો છે. તમારો થાક સાચો છે

0: સીધી શરીર પર અસર કરે છે. જ્યારે મન તૂટેલું હોય ત્યારે હોર્મોન્સ પણ પ્રભાવિત થાય છે. એટલા માટે જ જીઓ પારસી યોજનામાં માત્ર શારીરિક ઇલાજ નહીં પણ મનોવૈજ્ઞાનિક પરામર્શ પણ એટલો જ જરૂરી હિસ્સો છે. તમારો થાક સાચો છે, પણ આ થાક અંત નથી, આ માત્ર એક પડાવ છે.
1: ડોક્ટર, કાશ આ વાત પહેલા કોઈએ કહી હોત.
0: એટલે જ તો આજે આપણે અહીં છીએ.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: મિત્રો, હવે આવીએ છીએ આજના કાર્યક્રમના અમારા સૌથી રોજક સેગમેન્ટ પર. સવાલ તમારો, જવાબ અમારો. આ એ સવાલો છે જે લોકો પૂછવા માંગે છે પણ અવારનવાર ખચકાય છે, એટલે જ આજે તેમના સવાલો અમે તમને પૂછીશું. ડોક્ટર હિના, તૈયાર છો?
0: હા, બિલકુલ તૈયાર છું.
4: તો પહેલો સવાલ, IUI અને IVF માં શું તફાવત છે અને કયું શ્રેષ્ઠ છે?
0: બહુ સારો સવાલ. IUI એટલે ઇન્ટરાયુટરિન ઇન્સિમિનેશન. આ એક સરળ પ્રક્રિયા છે જેમાં શુક્રાણુને સીધા ગર્ભાશયમાં પહોંચાડવામાં આવે છે. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેમાં અંડકોષ અને શુક્રાણુને શરીરની બહાર મેળવીને ભ્રૂણ બનાવવામાં આવે છે અને પછી ગર્ભાશયમાં રાખવામાં આવે છે. અને કયું શ્રેષ્ઠ છે તે દરેક વ્યક્તિની સ્થિતિ પર આધાર રાખે છે, એટલા માટે પહેલા ડોક્ટરને મળવું જરૂરી છે.
3: બીજો સવાલ, ડોક્ટર, શું થાઇરોઇડ હોવા પર માતા બનવું મુશ્કેલ છે?
0: હા, થાઇરોઇડ એક પડકાર જરૂરી છે પણ દિવાલ નથી. યોગ્ય દવાઓ અને દેખરેખથી થાઇરોઇડને નિયંત્રિત કરી શકાય છે અને સફળ ગર્ભધારણ શક્ય છે. અમારી પાસે આવા ઘણા સફળ કિસ્સાઓ પણ છે.
4: જી જી જી. તો હવે આ ત્રીજો સવાલ છે, જીઓ પારસી યોજનામાં અરજી કેવી રીતે કરવી?
0: અરે, એ તો અત્યંત સરળ છે. પરિયોજનાનો સીધો સંપર્ક કરો. આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રાથમિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ. અમારી ટીમ દરેક ડગલે તમારી સાથે રહે છે અને જેમની આવક 15 લાખ થી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
4: ભાઈ, ડોક્ટર હિનાએ તો મનમાં દબાયેલા તમામ સવાલોના જવાબ બહુ જ બેબાકીથી આપી દીધા. ચાલો હવે તમને સીધા લઈ જઈએ ઝરીનના ઓરડામાં, જે પોતાના માટે ચા બનાવી રહી છે અને તેના પતિ સાથે વાતચીત કરી રહી છે.
1: બહેરૂઝ, આજે ડોક્ટર પાસે ચાલશો?
5: શા માટે? 2 વર્ષથી જઈ રહ્યા છીએ, શું ફરક પડ્યો?
1: ફરક એટલે નથી પડ્યો કારણ કે આપણે સાચી જગ્યાએ નહોતા ગયા. શિરીને જણાવ્યું કે જીઓ પારસી યોજના હેઠળ એક કાઉન્સેલિંગ સેન્ટર ખુલ્યું છે, ત્યાં ડોક્ટર પણ છે અને કાઉન્સેલર પણ.
5: શરીન, હવે કેટલી આશા રાખીએ?
1: જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી. બહેરૂઝ, યાદ છે દાદી કહેતા હતા, અગ્નિ ક્યારે હાર નથી માનતી, આપણે પણ નહીં માનીએ.
6: આપ બંનેનું આવવું બહુ જરૂરી હતું. જણાવો, ક્યારથી પ્રયત્ન કરી રહ્યા છો?
5: 3 વર્ષથી, 2 IUI થઈ ચુક્યા, બંને ફેલ.
6: બહેરૂઝજી, તમારા અવાજમાં જે થાક છે તે મને સંભળાઈ રહ્યો છે, પણ હું તમને એક વાત પૂછું. જ્યારે તમારા પરદાદાએ આ દેશ બનાવવામાં હાથ મેચ્યો, જ્યારે હોમી ભાભાએ પરમાણુ વિજ્ઞાનમાં દેશનું નામ રોશન કર્યું, શું તેમણે પહેલા પ્રયત્નમાં હાર માની લીધી હતી? તમે એ જ સમુદાયના છો. એ જ જીદ, એ જ હિંમત તમારા લોહીમાં છે અને આ વખતે તમે એકલા નથી. સરકાર છે, આ યોજના છે, અમે છીએ.
0: અને જરીનજી,
1: જી,
0: તમે 3 વર્ષ સુધી જે હિંમત રાખી તે અસાધારણ છે. તમારું મન થાક્યું છે એટલા માટે આજથી આપણે માનસિક પરામર્શ પણ સાથે સાથે શરૂ કરીશું. શરીર અને મન બંને એ સાથે ઠીક થવાનું છે.
1: શુક્રિયા ફરીદાજી, પહેલી વાર લાગ્યું કે કોઈ ખરેખર સમજી રહ્યું છે.
5: ઝરીન, શું થયું?
1: વાંચો.
5: ઝરીન,
1: આપણું આંગણું હવે સૂનું નહીં રહે.
5: એક નવી સવાર.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: શ્રોતાઓ, આ હતી એક નવી સવાર, એક કાલ્પનિક વાર્તા જે અસલી ઘરોમાંથી લેવામાં આવી છે.
4: શ્રોતાઓ, આજે ડોક્ટર હિનાએ જે વાત કહી તે યાદ રાખજો, તમારું દર્દ સાચું છે પણ તમે એકલા નથી. જીઓ પારસી યોજના માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, આ એક આખા સમુદાયને

0: જીવંત રાખવાનો સંકલ્પ છે.
1: જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો આજે જ જીઓ પારસી પરિયોજનાનો સંપર્ક કરો, કાઉન્સેલિંગ લો, ડોક્ટરને મળો, કારણ કે દરેક સવાલનો જવાબ છે અને દરેક અંધારા પછી એક નવી સવાર જરૂર આવે છે.
0: તો સાંભળતા રહો તમારો પોતાનો કાર્યક્રમ
1: મદદ અમારી મંઝિલ તમારી. નમસ્કાર.

0: આ હતો આજનો પ્રાયોજિત કાર્યક્રમ. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે પ્રસ્તુત છે કવ્વાલીનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.
1: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવાચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં બે વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોઈ શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ.
2: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: આરબી કાર્સ ગોધરામાં આવી ગઈ છે. મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટરનો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2 ની અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ 5-star સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી. નવી સુવિધાઓ, ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષા વાળી કાર આરબી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ. મોબાઈલ 9990043707.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
5: નકલી ઓફર્સ થી સાવધાન.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
7: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
8: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
7: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
8: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
7: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી

0: 54 સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપ થી, વાહ, પસાણો.
2: અજાણ્યા એપ થી બચો.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: QR કોડ સ્કેન કરો, 5,000 નું કેશબેક મેળવો.
2: વાહ, દિવસ સુધરી ગયો.
3: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
5: જનજનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી.

દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. સંપર્ક કરો 999-8389-833 999-8389-833

0: અંતિમ પ્રસ્તુતિ સાથે જ આજનો કવ્વાલીનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીત સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ.
1: સૌપ્રથમ સાંભળીએ ચિત્તચોર ફિલ્મનું ગીત યેશુદાસના સ્વરમાં, ગીત તથા સંગીત રવિન્દ્ર જૈન.

0: दीवाना शहर में
1: एक दीवाना नहीं एक दीवानी भी
0: दो दीवाने शहर में।

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુગમ સંગીત. મોર મુકુટવાલા ઓ ગિરધર, આવો આ પ્રથમ રચના સાંભળીએ સુખદેવ પંડ્યાની. નીશા શાહે સ્વર આપ્યો છે.

મિત્રો, હવે સાંભળીએ કલાપીની આ રચના, મને સમજી લે તારો સગો નહીં, જેને સ્વર આપ્યો છે નિશા શાહે.

અંતમાં સાંભળીએ અવિનાશ વ્યાસની આ રચના, મારા લાલ રે લોચનિયામાં. સ્વર નિશા શાહ.

આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુગંધ સંગીત. આજે આપણે નિશાશાના સ્વરમાં સુખદેવ પંડ્યા કલાપી તથા વિનાશ વ્યાસની રચના કરી.

0: આ સાથે જ સુગમ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાતે જવા રવાના થયા. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને પ્રધાનમંત્રીના યુએઈ, નેધરલેન્ડ્સ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના 5 દેશોના પ્રવાસને સમર્થન આપ્યું. વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર, હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. પ્રવર્તન નિદેશાલયે કોલકાતા પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર શાંતનુ સિંહા બિશ્વાસની ખંડણીના આરોપસર ધરપકડ કરી. આયુષ મંત્રાલયે બહુભાષી આયુષ ડિજિટલ સેવાઓને મજબૂત કરવા માટે ડિજિટલ ઇન્ડિયા ભાષિણી વિભાગ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી કેન્દ્ર રાયપુર દ્વારા આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા પ્રસંગે વોકેથોનનું આયોજન. મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ અને શ્રોતાઓ જોડાયા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. અરિજિત સિંઘ અને નીતિ મોહનને સાંભળશો. ફિલ્મ છે યોદ્ધા.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ,
1: બસાણો.
2: અજાણ્યા એપથી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: વેલકમ. આ ફિલ્મમાં સાંભળીએ આનંદ રાજ આનંદ અને કલ્પના પટવાની.

आंखें तरस गई थी जमाने की ऐ जनाब।

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત તેરા ક્યા હોગા લવલી. આ ફિલ્મમાં સાંભળીએ રાજ બર્મન અને મધુબંતી બાગચીને.

આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીત, આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ બિન ફિલ્મી ગીતો. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ સોહમ નાયકને, ગીત છે સોનું સગ્ગુની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મૃણાલ

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: રતિકા જોહરીને સાંભળીએ. રચના અર્ચના જોહરી.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો બિનફિલ્મી ગીતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: વિશાલ મિશ્રાને સાંભળશો. ગીત છે વિશાલ મિશ્રાનું.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ

0: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થયા છે, સમય થયો છે મુખ્ય સમાચારનો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે સંયુક્ત આરબ અમીરાત યુએઈ પહોંચશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને પ્રધાનમંત્રીના 5 દેશોના પ્રવાસને સમર્થન આપ્યું. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે નીટ યુજી પરીક્ષા આગામી વર્ષથી હાલના ઓએમઆર આધારિત મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં લેવામાં આવશે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તેની પ્રાદેશિક અસરો તેમજ પરસ્પર હિતના દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. લેહમાં તથાગત બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રદર્શન સંપન્ન. 14 દિવસ દરમિયાન 1,00,000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિએ વેપાર, ટેકનોલોજી તથા પ્રાદેશિક સુરક્ષા પર તણાવ હોવા છતાં સંઘર્ષ અંગે સહયોગ પર ભાર મૂક્યો. યુરોપિયન યુનિયને મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદનોની નિકાસ ચાલુ રાખવા સુધારેલી મુસદ્દા યાદીમાં ભારતનો સમાવેશ કર્યો. યુક્રેનના કીવ પર રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં 3 બાળકો સહિત 21 લોકોના મોત અને 45 અન્ય લોકો ઇજાગ્રસ્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવતીકાલથી 300 નવી એસટી બસ શરૂ કરવાની જાહેરાત કરી. કોઈપણ સમારોહ વિના ડાયરેક્ટ સેન્ટર ઉપરથી એસટી બસ શરૂ કરાશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં આજે ગરમીની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં અમારા નિયમિત શ્રોતા, વર્ષોથી રેડિયો સાંભળતા, આકાશવાણી સાંભળતા, આણંદના ડોક્ટર મહેશ ટી દેસાઈ સાથેની વાતચીત સાંભળીશું. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આજે આપણે આગળ પધાર્યા છે અમારા આકાશવાણીના ખૂબ જ જૂના અને નિયમિત શ્રોતા ડોક્ટર મહેશ ટી દેસાઈ. ડોક્ટર મહેશ દેસાઈ, આકાશવાણીમાં આપનું સ્વાગત છે.
2: આભાર આપનો.
0: મહેશભાઈ, આપને આકાશવાણીનો શોખ ક્યારથી શરૂ થયો?
2: એટલે હું 11 વર્ષનો હોઈશ ત્યારે પપ્પા સાથે રહેતા હતા અને 5 ને 52 ને તમને ગમે કે ના ગમે, તે જમાનામાં પપ્પાઓનું વર્ચસ્વ હતું, આજના જેવું નથી. એટલે રેડિયો ચાલુ કરી જ દે અને ઉત્તર ગુજરાતમાં ઠંડી બહુ પડે પણ હા, નો અપીલ. અને પહેલા અમને થોડુંક નહોતું ગમતું કે ઉઠવું પડે, પરંતુ કાળક્રમે એવું સમજાયું કે, અને આમ પણ સાચું છે કે મા બાપ જે કરે એમાંનું મોટાભાગનું સાચું જ હોય છે, આપણને એવું લાગે કે એ બરાબર નથી. અને પછી તો પપ્પા નવરંગ ધોળકિયા, જે ગુજરાતી સમાચાર આવતા એ સાંભળેલા, એમ્યુઅલ હેરી પ્રાદેશિક સમાચાર, અને પછી લલિત કુમાર શાસ્ત્રીનું 5 મિનિટનું આવતું, એમની જે રજૂઆત હતી આજે પણ મને એમ થાય કે મને સાંભળવા મળે તો સારું. અને એ જમાનામાં તે વખતે કોમેન્ટ્રી આવતી બરાબર, હવે એમ થાય કે 5-5 દિવસ ટેસ્ટ મેચમાં, એટલે હવે મને એ બધું બહુ ગમતું નથી. પણ એ વખતે પણ એનો થોડો ઉપયોગ સ્કોર જોવા માટે, સ્કોર સાંભળવા માટે થતો હતો. અને પછી જેમ જેમ ઉંમર મોટી થઈને પછી જ્યારે હું વ્યવસાયમાં એ થયો ત્યારે રેડિયો વસાવ્યો, અને પછી ટ્રાયલ એન્ડ એરર મેથડ નથી કહેતા, આ ગમે ના ગમે, અને પછી ખબર નહીં કઈ રીતે અને ક્યારે એ પણ ખબર નથી. પણ મને ગુજરાતી સુગમ ગીતો છે ને, હિન્દી ગીતો પણ સારા જ છે, હિન્દી ગીતો સાંભળવાથી આપણને જુસ્તજુ ને

0: ઘણા બધા શબ્દો મેં અહેસાન ફરામોશને બધા સાંભળવા મળ્યા, પણ કુદરતી મારી મોટી દીકરીએ મધ્યમાં પૂર્ણ સુધી સંગીતમાં કર્યું છે, એટલે થોડું વાતાવરણ તો ઘરમાં હતું જ, અને પછી મેં આ સાંભળવાનું શરૂ કર્યું. અને એ જે સ્લોટ આવે છે તમારે 9:30, બપોરે 2:40, રાત્રે 8:30, એ બધું, એટલે મારી પછી દિનચર્યા છે ને એ રીતે ગોઠવી કરું. દર્દી હોય ત્યારે જાય, પણ કેમ કે તો વ્યવસાય જરૂરી છે. અને પછી હું એનું બધું ડાયરીમાં લખી લઉં, એક એક લીટી. દાખલા તરીકે આપણે તુષાર શુક્લની રચનાઓ છે, હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યા સંગાત માટે આપણે, અથવા તો ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ સખી દે તાલી, એવી ઘણી બધી રચનાઓ પછી હું લખી લઉં અને પછી સાંભળું. અને પછી કોઈ જગ્યાએથી મળી જાય, અખબારમાં આવે છે ઘણા લોકો આખી રચના, બાકી જગદીશ જોશીની છે એ રચના આખી આવે, એ પછી એને ફોટોકોપી કરીને મારી ડાયરીમાં ચોંટાડી દઉં.
1: બરાબર.
0: અને દીકરીઓને

0: અને સચ્ચી દેતાલી, એવી ઘણી બધી રચનાઓ પછી હું લખી લઉં અને પછી સાંભળું, અને પછી કોઈ જગ્યાએથી મળી જાય, અખબારમાં આવે છે ઘણા લોકો આખી રચના, બાકી જગદીશ જોશીની છે એ રચના આખી આવે, એ પછી એને ફોટોકોપી કરીને મારી ડાયરીમાં ચોંટાડી દઉં
1: બરાબર,
0: અને દીકરીઓને સાંભળવાનું કહું અથવા તો લખેલું વંચાવી દઉં, અને અને પન્ના મારા પત્ની છે એમને પણ ગીતોનો શોખ છે.
1: બરાબર છે. તો આપનું ફેમિલી બેકગ્રાઉન્ડ, આપનો જન્મ ક્યાં થયો હતો, આપનું શિક્ષણ ક્યાં થયું, અને પછી આપે કયો વ્યવસાય અપનાવ્યો, અને વ્યવસાય કરતા કરતા શિક્ષણની સાથે સાથે આપણને રેડિયોનો, આકાશવાણીનો રંગ કેવી રીતે લાગ્યો?
0: 1991 જન્મ થયો અને પહેલા 10-11 વર્ષ અમે પપ્પા વકીલાત કરતા એટલે સુરત રહ્યા, અને પછી 1960 ન્યાયાધીશ થયા એટલે એમને જ્યાં પોસ્ટિંગ મળ્યું ત્યાં જવાનું થયું, અને ત્યાંની શાળાઓમાં 3 વર્ષ અહીંયા, 3 વર્ષ ત્યાં, 3 વર્ષ બીજે એવું એવી રીતે, અને પછી એમને એવું થયું કે દીકરાને કોઈ હોસ્ટેલમાં મૂકી દઉં એટલે એમણે મને 15 વર્ષની ઉંમરે હોસ્ટેલમાં મૂક્યો, અને સાહેબ હોસ્ટેલ છે ને બેધારી તલવાર છે, તમે હોસ્ટેલમાં તમે તમારું ભવિષ્ય બનાવી પણ શકો અને બગાડી પણ શકો, તમને કેવું મિત્ર વર્તુળ મળે છે અને તમારા જોગ કેવા છે જીવન પ્રત્યેના એના પર આધાર છે. પણ મને નસીબ જો કે ખ્રિસ્તી પાદરીઓની શાળા હતી અને એક શિસ્ત અને જે કંઈ હતું અને મિત્રો સારા મળ્યા, અને વાંચવાનું તો હતું જ, આગળ નંબર લાવવા માટે, સ્પર્ધામાં રહેવા માટે મેડિકલમાં એડમિશન મળ્યું.
1: તો હવે આપ જ્યારે યુવા હતા ત્યારે તો એકમાત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમ આકાશવાણી હતું, રેડિયો હતું, તો એ વખતે રેડિયોનો કેવો પ્રભાવ હતો સમાજમાં, આપની આજુબાજુ તમે બીજાને જોઈને કે રુચિ કેળવી, કે પછી તમારું સાંભળીને બીજા મિત્રોએ રુચિ કેળવી, એ વખતે કેવા પ્રકારના કાર્યક્રમો આવતા હતા?
0: શકરાભાઈ શાણાભાઈ કરીને એક કાર્યક્રમ આવતો,
1: બરાબર છે,
0: અને ગુજરાતી સમાચાર તો પપ્પા જ્યારે સાંભળતા ત્યારે સ્વાભાવિક સાંભળવાના થાય જ આમ, અને હિન્દી ગીતો હું સાંભળતો હતો કેમકે શાળાએ જવો ને 11-5
1: બરાબર,
0: એટલે એવો તો કઈ બહુ માહોલ એવો તો કઈ પ્રસંગ પડતો નહોતો. અને પછી જે આ મેં તમને કહ્યું તેમ 5 દિવસની ટેસ્ટ મેચ આવતી ને એમાં સ્કોર સાંભળવા થોડું એ હું ઉપયોગ કરતો. પણ આપને એક વાત કરું કે અત્યારે જે કંઈ બધા જાત જાતના ટીવીની ચેનલો કે એ બધું એ હોવા છતાં મને એનો લગાવ નહીં કે મારે ત્યાં છે દીકરાએ સારામાં સારું મોટું ટીવી વસાવ્યું છે. તમે દાઢી કરતા કરતા રેડિયો સાંભળી શકો પણ દાઢી કરતા કરતા ટીવી ના જોવાય,
1: બરાબર,
0: એટલે પણ એ તો એક વાત થઈ,
1: બરાબર.
0: પણ આ જે વૈવિધ્ય છે ને આનું સ્તર છે ને આની વિશ્વસનીયતા છે કે મને કોઈ 1 લાખ રૂપિયાનો ટીવી ભેટ આપે તો હું એની પાછળ પડી ના રહું, મારો આ જે રેડિયો છે આકાશવાણી એને હું વળગી રહું, અને કોઈ કમ્પલ્શન થી નહીં, મારી ઈચ્છા છે, મને કોઈ કોઈ એ નથી, અને હું મારા મિત્રોના બધી યાદી બનાવીને આપું કે તમે તમને સારું લાગે તો સાંભળજો. અને એક બે આપને દાખલા આપું, મેં તમને કહ્યું તેમ તમે કહો તે સાચું આલમ, તમે કહો તો હાર્યા. હવે પતિઓ છે ને હારતા શીખ્યા જ નથી, એ મૂછો વાળા નથી હારતા, મૂછ વગર ના હારતા નથી, અને હારતા નથી એટલે પછી કોર્ટના પગથિયા ચડવા પડે છે, અને પછી કેટલાક લોકોનું છે ને જીવન બધું રફે, પણ પછી વટના માર્યા એમાં ને એમાં જ ચાલુ રાખે છે. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે, આરતી મુનશી, આરતીબેન મુનશીએ ગાયેલું છે, સુરેશ દલાલની રચના છે, એવી હમણાં મેં નિશા ઉપાધ્યાયની એક સાંભળી હતી, તું દરિયાનું મોજું ને હું કાંઠાની રેલ કે વેલ, મને બહુ સંભળાતું નથી, વારંવાર મેં સાંભળ્યું, એ બતાવે છે કે પુરુષ અને સ્ત્રી જુદા છે, એકબીજાની કોપી કરવાની છે. બહેનો બહેનો શોર્ટ્સ પહેરે તો થોડું બરાબર, એમાં આપણે નક્કી નહીં કરી શકીએ, પણ પેન્ટ પહેરે તો જ સારું થાય પુરુષ, એટલે બંને વસ્તુ જ જુદી છે. એ આ નિશાબેનના ગીતમાં આમે કે તું આ ને હું આ.
1: તો આપના સમયમાં જ્યારે આપ યુવાન હતા, કોલેજમાં હતા, ત્યારે આકાશવાણીના કાર્યક્રમોની સમાજ ઉપર શું અસર થતી હતી? ખાસ તો તમારા બીજા મિત્રો હશે એમને કેવા કાર્યક્રમો ગમતા હતા?
0: આમ મારે વાંચવાનું વધારે હોય અને પિતાજીને એક ચોક્કસ એનામાં રહેવું પડે શિસ્તમાં, એટલે બહુ મિત્રો આમ તેમ એટલા કંઈ અવર જવર બહુ આજે પણ એટલી રહેવર નથી, કે મને એવું આમ પ્રતીતિ થાય છે કે સંબંધોનો કોઈ અંત જ નથી, ને કેટલાક તો ક્ષણિક હોય છે.

0: અને કેટલાક ક્ષણ જીવી હોય છે. એટલે હવે તો કુટુંબ સાથે રહેવું અને ખાસ તો વાચન અને શ્રવણ, વાચન શ્રવણ અને મનન અને ચિંતન. કે ચિંતન તો શબ્દ મારા જેવા સામાન્ય માણસ માટે બહુ મોટો કહેવાય.
1: પણ આપના પત્રો જે સવિને વિનંતી કે એમાં જોઈએ છે તો આપને લેખન પણ ખૂબ પ્રિય લાગે.
0: હા હા, અને એમાં એવું છે સાહેબ, હું તમને કેવું લાગશે એવું વિચારતો નથી, મને જે સ્ફુરે. હા, શિષ્ટ ભાષામાં બિનજરૂરી વાંધા વચકા નહીં કાઢવાના, ભૂલો શોધવાની એ બધું એ નહીં કરવાનું, પણ મને જે ખૂબ એ લાગે તો હું તરત પત્ર. અને આ પત્ર લખવાની જે ટેવ છૂટી ને એ ખરેખર બહુ સારી નથી.
1: બરાબર છે.
0: મારે હોસ્ટેલમાં તો ત્યારે પિતાનો પત્ર આવતો એનો મુદ્દાવાર જવાબ લખવો પડે.
1: બરાબર બરાબર છે.
0: અને એ નહીં લખું તો મને ઠપકો પણ કડક શબ્દોમાં આપતા.
1: તો એ વખતે તમે આકાશવાણીને પત્રો લખતા?
0: ના, ત્યારે હું અંગ્રેજી અખબારમાં લેટર્સ ટુ એડિટર આવતો.
1: બરાબર બરાબર.
0: એવું મને જેવું અંગ્રેજી સમજણ પડે એવું લખતો, કોઈ ફરજ છપાતા પણ ખરા. પણ હવે તો આની એક પાર્ટ એન્ડ પાર્સલ ઓફ માય બીઈંગ કે છે, બીઈંગ મારા અસ્તિત્વનો એક ભાગ બની ગયો ને એવું જ લાગે આમ.
1: તો એ સમયે જે રાજકીય નેતાઓ હતા, દેશના મોટા મોટા નેતાઓ હતા, એમના ભાષણો, દાખલા તરીકે 15 ઓગસ્ટનું જે કંઈ હોય, પછી 26 જાન્યુઆરી, તો એ બધું રેડિયો પર આવતું હતું, તો એનાથી આપને કંઈક રાષ્ટ્ર પ્રત્યે કે એવી કંઈ જાગૃતિ આપના મનમાં આવી એવું કહી શકાય?
0: એ સાંભળીને તો નહીં, પણ એમને જ આટલા આટલા સરસ વૈવિધ્યસભર દેશમાં જન્મ મળ્યો એવું સૌથી મોટી વાત છે. બીજો આ એવો દેશ કે જ્યાં લગભગ નિયમિત સૂર્ય ઉગે જ, એટલે કે ચાર ચાર મહિના સુધી સૂર્ય ઉગતો જ નથી. એટલે પેલું સાંભળીને કઈ બને બહુ નવું. અને એ વખતે નાદેનિયત પણ હતી અને ભણવાનો બહુ જ
1: ક્રેઝ,
0: એમાં સમય બહુ
1: ગાળ્યો હતો. બરાબર. તો આપના વ્યવસાયમાં આપ દાખલ થયા પછી આપની રેડિયો પ્રત્યેની રૂચિ કેવી રહી?
0: એ ઉલટી વધી
1: વધી,
0: ક્રમશઃ વધતી જ ચાલી, નિરંતર વધતી ચાલી. અને એમાં હું મારા દર્દીને કોઈને અન્યાય નથી કરતો. હું સવારે 7:30 જઉં હોસ્પિટલ, અને એ તહેવાર હોય કે ના હોય સમયસર પહોંચી જ જવાનું, અને રાત્રે 8 વાગે પાછો હું. એ દરમિયાન મારા ગામમાં મારા કરતા નાની ઉંમરના પણ કૌશલ્ય સભર તબીબો ઘણા છે, એટલે દર્દી ત્યાં જાય એટલે હું રાજી થઉં કે ચલો ભાઈ, આવતો તો પૈસા મળશે ને નથી આવતો તો આ રેડિયો સાંભળવા
1: મળશે. બરાબર. એટલે સવારના 8 થી રાતના 8 સુધી આપના ડિસ્પેન્સરીમાં આકાશવાણી ચાલુ જ હોય?
0: હા, જયારે વચ્ચે 1-3 વાગે બંધ થાય, 5 વાગે ચાલુ થાય.
1: બરાબર.
0: અને વચ્ચે પેલું મને આવડતું નથી કે એમાં એવું આવે છે કે 3 પછી પણ તમે
1: ડાયરેક્ટ ટુ હોમ, એના માટે દૂરદર્શનનું DTH પ્લેટફોર્મ આપની પાસે હોવું જોઈએ. બરાબર છે. તો આપને કયા કયા કાર્યક્રમો વધારે ગમે? આપે કહ્યું સુગમ સંગીત સિવાય કેવા પ્રકારના કાર્યક્રમો બીજા? દાખલા તરીકે આકાશવાણી પર તો નાટકો છે, પછી શાસ્ત્રીય સંગીત છે, વિશેષ કાર્યક્રમો, દાખલા તરીકે પ્રોગ્રામ ફોર વિમેન, પ્રોગ્રામ ફોર ચિલ્ડ્રન,
0: સહિયર. હા, સહિયર. આમ હું મારું કામ કરતા કરતા, આમ દાખલા તરીકે મારે અમે કોઈને ગમે કે ના ગમે, હું આજે પણ હોસ્ટેલમાં હતો 1900 જે સાલ હતી SSCમાં, આજ સુધી મારા કપડા જાતે જ ધોઉં છું. શર્ટ જે પહેર્યું છે મારે જાતે ધોયેલું છે. જો હું કાટલા પથારી વસો ને કોઈને ધોવા આપું તો જ, એટલે હું શું કરું, રેડિયો મૂકી દઉં અને હિન્દી સમાચાર અંગ્રેજી સમાચાર બધું સાંભળતો મારું કામ કરતો જાઉં. અને એમાં આપણું શબ્દ ભંડોળ વધે અને ઉચ્ચાર, અંગ્રેજી શબ્દોના જે ઉચ્ચાર છે બધા આપણે જે ત્યાંથી આવે છે રિલે થાય છે ને.
1: તો આપે આપના યુવા કાળમાં ને ત્યારબાદ ગુજરાતી સાહિત્યના મોટા કવિઓ કે કોઈ એમની મુલાકાતો સાંભળી અને આપણના જીવનમાં કોઈ પ્રેરણા મળી હોય એવો કોઈ પ્રસંગ ખરો આકાશવાણી પર?
0: આકાશવાણી પર એવું ચોક્કસ આમ બરાબર યાદ નથી, પરંતુ આ દાખલા તરીકે આપના શહેરમાં છે ને રતિલાલ બોરી સાગરકરને બહુ વડીલ બહુ, હવે એમને હું મળેલો તો મને કે ડોક્ટર તમે આ લેખ છે ને એમની સરસ ચોપડી છે બાલ વંદના કરીને, એ મેં એમને ઉત્સાહથી કહ્યું કે આની હું કોપી કરીને અમારી મીટિંગમાં બધાને આપું છું કે એ નહીં, તમે એનું વેચાણ ઘટાડી દીધું, કોપી કરીને બધાને આપો અને બધા પુસ્તકો જ વેચવાનું કરો. તો મારે ભગવાનની મહેરબાની ખાસ માંદગી આવી નથી, એટલે હું એમ માનું કે મારા બચ્યા છે. અને આજે પણ આપને કહું તો મારા આંખના મોતિયાના 2 લાખ બચ્યા છે, હૃદયના બાયપાસના 3-1 લાખ બચ્યા છે.

0: બે ઘૂંટણના 3 લાખ અને પ્રોસ્ટેટના 1.5 લાખ, એટલે અત્યારે 10 લાખનું વ્યાજ વાપરું ને તોય બહુ છે.
1: બરાબર છે.
0: એટલે હવે પુસ્તકો વેચું
1: વાંચું, તેમાં આકાશવાણીનો ફાળો ખરો
0: ઘણો બધો. કેમ કે આજે મને હ્યુમેનિટીઝ કે છે, હ્યુમેનિટીઝ તરફ જે વળ્યો, આમ હું વિદ્યાર્થી વિજ્ઞાનનો,
1: વિજ્ઞાનનો હા,
0: પણ હ્યુમેનિટીઝ પર વળ્યો, એમાં આકાશવાણી. મેં આપને શું કહ્યું કે મારા બીઈંગનો, મારા હોવાનો એક ભાગ જ બની ગયું છે, એટલે મારે પ્રયત્ન નથી કરવો પડતો.
1: તો આકાશવાણી પર સૌથી વધારે પ્રસારિત થતા, જે કહેવાય ને કે યુવા વર્ગને સૌથી વધારે રૂચિ પડે એવા હિન્દી ફિલ્મી ગીતો, તો આપને આકાશવાણીમાં હિન્દી ફિલ્મી ગીતો સાંભળીને કે હિન્દી ફિલ્મોમાં રૂચિ, એ વખતે જૂના જમાનાના બહુ મોટા કલાકારો અને સારા સારા ગાયકો, એમાં સંગીતનો શોખ ડેવલપ થયો હતો?
0: એ વખતે મુકેશના ગીતોને થોડા દુઃખી થયા હોય ને એવું જો બધું સાંભળતા
1: દુઃખી થયા. અમે ખાસ કરીને પ્રેમ પ્રેમ ભગ્ન,
0: પ્રેમ ભગ્ન
1: આપના પત્રો પરથી ક્યારેક લાગે કે આપને પણ ક્યાંક પ્રેમ ભગ્ન થયો હશે.
0: પ્રેમ ભગ્ન થયું, પણ જે છોકરી મળેલી ને એ પરિપક્વ હતી, એટલે એમ કેઝ્યુઅલ મિટિંગમાં આમ એક જગ્યાએ એનું સ્માઇલ. અને ઘણી વખત એવું થાય કે કેટલીક વખત પુરુષ જાત એવી છે કે ગાલમાં ખંજન જોઈને આમ દિલ ફેંકી દે, દિલ ફેંક, પણ પછી ખંજન માંથી ખાડો ક્યારે થઈ જશે એને ખબર ના હોય. એટલે એ છોકરી સારી જ હતી, એને મેં બેંકમાં જઈને ચિઠ્ઠી પ્રેમ પત્ર જેને કે લખી દીધું. પછી મારા રૂમ પર આવીને મળી, મેં એને ભાખરવડીને ક્રીમ બિસ્કિટ મૂકી, પણ મને સંતોષ છે કે હું અડ્યો પણ નથી. અને પછી એને એના મા બાપને વાત કરી કે આ તો હાવ સસ્તામાં MBBS થયેલો છોકરો મળે છે. પછી મને ઘરે બોલાયો એના પપ્પાએ,
1: પપ્પાએ
0: લવ જિહાદ જેવું કર્યું. અને લવ જિહાદમાં બીજું કઈ નહીં, હું પણ બ્રાહ્મણ હતો, એ પણ મારી જ્ઞાતિની જ હતી. અને પછી એમણે કહ્યું કે એમણે એવો કાયદો કાઢ્યો કે લવ મેરેજમાં 1 રૂપિયાનો હું ખર્ચો ના કરું. એટલે મેં છોકરીને એવું નામ નથી દેતો, નકામું એનું,
1: બરાબર,
0: એનું સંસાર બગડે. એટલે મેં એવું કહ્યું કે જો હું એકનો એક દીકરો છું, સૌથી મોટો છું, ડોક્ટર મારો બાપ થનગની રહ્યો છે પરણાવવા માટે, અને તારા પપ્પા 1 રૂપિયો ના ખર્ચે, આપણે શરૂઆતથી દુઃખી થયું. એટલે આપણે એક કામ કરીએ, વી રિમેઇન ગુડ ફ્રેન્ડ્સ.
1: બરાબર.
0: અને એ પછી મારા વિવાહમાં પણ આવી, લગ્નમાં પણ આવી.
1: બરાબર.
0: અને અમે જે ફ્લેટ લીધો ત્યાં એના ભાઈ બહેનને લઈને મળવા પણ આવી. એટલે આઈ મસ્ટ સેલ્યુટ હર કે કોઈ, મેં દાઢી નહીં વધારી, મેં ગઝલો નહીં લખી, અને એને પણ રડારોડ કરીને મને બદનામ ના કર્યો. અત્યારે અમેરિકા છે. એટલે
1: આપનો ગુજરાતી સુગમ સંગીત, ગુજરાતી સંગીત સાંભળીને ગુજરાતના કવિઓ તરફની રૂચિ જાગી, કે ગુજરાતના કવિઓને કવિતાઓ વાંચીને સુગમ સંગીત?
0: જે ગુજરાતી સંગીત, ગુજરાતી ગીતો સાંભળ્યા ને, અને પછી વારંવાર સાંભળ્યા, એટલે એમાંથી કેટલું બધું મેં તમને ઘણા દાખલા આપ્યા. એવું ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ સખી દેતાલી, એ પણ મેં પહેલા કહ્યું ને, એવું જ એક બીજું પણ છે. એવા એવા ઘણા બધા ગીતો છે. ઇવન બીજી વાત જોવા દો, મરીઝની ગઝલ, બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે, તારો એકલાનો વિચાર નહીં.
1: બરાબર છે.
0: એટલે એ બધું આમાંથી મળ્યું મને. આ જે કવિતાઓ કે પાઠ્યપુસ્તકમાં આપણા અભ્યાસક્રમમાં વાંચીને નહીં, આકાશવાણી લીધે. હવે એક તો એક કવિતા એવી હતી, સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન. તમારે પરીક્ષામાં પ્રશ્ન આવ્યો કે આને સ્નેહ ઘન કેમ કહેવાય, મગુ એ તો કહીને ગુજરી ગયા, પણ આમાં મુસીબત મારે થઈ, માર્ક મારા ઓછા આવશે.
1: અચ્છા અચ્છા અચ્છા. ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર, ગુજરાતી વારસાને જાળવવામાં આકાશવાણીનો કેટલો ફાળો કહી શકાય?
0: લોકો લાભ નથી લેતા એ વસ્તુ જુદી છે, પણ તો સાહેબ સાવ સસ્તું શબ્દ બરાબર નથી.
1: સુગમતાથી જે પ્રાપ્ય છે.
0: હા, અને બીજું, મારું મારે ત્યાં આખો ચાલ્યા જ કરતું હોય આમ રેડિયો, અને હું બહાર જાઉં ને કંઈક આમ ટપાલ નાખવા કે કંઈક આમ બેંકમાં ચેક ભરવા, ત્યારે પણ મારો વચ્ચે જાળીએ તાળું હોય, આમ ચોરી ના થાય એટલે, પણ રેડિયો ચાલુ હોય. અને હું એવું માનું કે દર્દી જાણે કે હજુ સાહેબ જીવે છે, રેડિયો ચાલુ છે એટલે વાંધો નહીં.
1: બરાબર છે.
0: સાહેબ હજુ જીવે છે
1: એટલે આપણી આપની પહેચાન થઈ ગઈ રેડિયો તો.
0: હા, અને બીજું કેવું સાહેબ, આટલું હોય છે તો કંઈ વધારે પડતું બિલ આવતું જ નથી, પ્રજા સમજતી નથી. આ તો સાવ સાવ ઓછા કરીને તમને કેટલું બધું એ મળે,
1: ભરપૂર મનોરંજન આપે.
0: બીજું મારી જે સમજણ છે, તબીબ તરીકે તમે કૂદકો મારતો જુઓ હીરોને, એક હીરો 6 જણને ડીસુમ ડીસુ કરીને

0: પાડી દે જે આમ તો શક્ય નથી. બરાબર, તો એ ના હોય ને, હોય તો તમારું ધ્યાન એમાં જાય, તમારું કાન પર ઓછું સાંભળો. જ્યારે આ મને કેમ ગમે છે કે આપણું એક્સક્લુઝિવ ધ્યાન, પૂરેપૂરું ધ્યાન આ શબ્દો પર જ હોય.
1: બરાબર છે.
0: એવી કઈ કેટલી રચનાઓ છે, રમેશ પારેખની કેટલી રચનાઓ.
1: બરાબર,
0: રમેશ પારેખ.
1: તો શબ્દની, આપ તો ડોક્ટર છો, તો તમે શું કહી શકો કે આ જે શબ્દની જે આકાશવાણી પરથી ફેલાતા, પ્રસારિત થતા શબ્દની સમાજ ઉપર શું અસર થાય છે?
0: આમ તો મેં તમને કહ્યું તેમ, જેટલું રેડિયોમાંથી મળી શકે અને જેટલું પ્રજા લઈ શકે એના કરતાં 10મા ભાગનું જ કદાચ લેતી હશે, કમનસીબે આપણું. બાકી ઘણું બધું, ભાષા શુદ્ધિ, બીજું તમને,
1: ભાષા શુદ્ધિ ખૂબ
0: ખૂબ ખૂબ બીજું તમને કહું, આ દેવાંગભાઈ છે ને, દેવાંગભાઈ ભટ્ટ, એ ઘેર તમારી કોઈ રાહ જોવે છે, બીજું કોઈ ના બોલી, હું ના બોલી શકું. એ જે છે ને, એનું, એને શું કે છે ખબર નહીં, એ જે છે ને પેલું એક્સિડન્ટ વિશે જે બોલે છે, ઘેર તમારી કોઈ રાહ જોવે છે, એ એ ઇનઇમિટેબલ. એ તમે એને એનું એના, એટલે આ બધી જે ફાઇનર આસ્પેક્ટ ઓફ લેંગ્વેજ છે, એ હું કહું છું 100% આપણામાં ના આવે, કે અમારો વિષય નથી, પણ તમે સાંભળી તો સાંભળી શકો ને.
1: તો એ જમાનાના જૂના કોઈ દિગ્ગજ પ્રસારણ કર્મીઓ અને એમની ભાષા સાંભળવાની આપને ખૂબ મજા આવી હશે.
0: હમણાં પ્રવીણભાઈ,
1: પ્રવીણભાઈ દવે
0: અને એક બીનાબેન દવે, એ જમાના મંજુલાબેન શાહ, કમનસીબે તો ગુજરી ગયા છે.
1: બરાબર.
0: અને પારુલબેન વ્યાસ, મને આમ બરાબર પાક્કું હોય છે ખબર નહીં, પણ મને ખબર પડી કે આ પારુલબેન બોલે છે.
1: બરાબર.
0: અને એ વખતે એ લોકો રેકોર્ડિંગ માટે આવેલા, આપણા મરહુમ પરેશભાઈ માકડ આખી ટીમ આવેલી મારા ફ્લેટ પર, ત્યારે મેં ફોટા પણ પડ્યા હતા, એટલે પારુલબેન નો તે વખતનો એ. અને એ અને એમના જેવા ઘણા લોકો છે ને, એટલું બધું સાંભળવું આપણને ગમે, આમ ઇવન યુવા વર્ગ પણ બહુ સરસ બોલે છે.
1: તો આપ આખો દિવસ આકાશવાણી સાંભળો છો, એમાં કયા કાર્યક્રમો આજની તારીખે આપણને વધારે પ્રિય લાગે?
0: સમાચાર. અને પેલા 2-2 મિનિટ ના આવે છે ને, 10-11
1: મુખ્ય મુખ્ય સમાચાર,
0: એમાં થાય કેવું કે તમે વ્યસ્ત હો કોઈ પણ કારણે, પણ એ 2 મિનિટ તમે ત્યાં ઉભા રહો એટલે તમને જે અગત્યના જે ગમે તે બનાવ હોય એનો ખ્યાલ આવી જાય. અને બાળકોના કાર્યક્રમ આવે ને, એ પણ કોક ફેર તક મળે, રવિવારે રંગ રંગ વાદળિયા કે સાંભળું, કે આપણને શું શું થાય છે બાળકોનું, અને આનંદ પણ થાય કે હજુ ગુજરાતીમાં કાર્યક્રમો આવે છે. અત્યારે કેવું થયું છે કે અંગ્રેજી માધ્યમનો હું વિરોધી નથી, પણ પરવડે નહીં એટલી ભાષા, એટલી એટલી ફી છે, અને એનાથી પછી આ ગુજરાતી ભાષા, મેં તમને કહ્યું તેમ હું દર્દીને કહું 69 તો કે ના મને અંગ્રેજીમાં કહો, 69 અથવા 79 ના ચાલે, અને આખી વિષયાંતર થયું. પણ આજે તબલાએ શીખવાડે, કરાટે પણ શીખવાડે, એ બધાનું ટોટલ તમારે વર્ષે 1.5 લાખ ભરવા પડે.
1: બરાબર.
0: એ જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન જેવું થઈ જાય છે.
1: તો ગુજરાતી ભાષા, કલા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં આકાશવાણી ખૂબ ઉપયોગી થઈ શકે એવું માનવું છે?
0: બહુ મોડું થઈ ગયું છે પ્રજા માટે, થઈ શકતું હતું જ પહેલેથી, પણ આપણે લાભ નથી લેતા એનું શું. આપણે એમ માનો કે પિતા અને માતા તમે રાહ જોઈને બેઠા હોય અને તમે ઓટલે બેસીને ટાઇલા માર્યા કરો કે સુવેન્દ્ર અધિકારીએ આમ કરવું જોઈતું, તેને મોદીએ એમ કે પેલું નતું પહેરવું જોઈતું, બંગાળી જબ્બો, એમાં તમારે શું લેવા દેવા વગર જોઈતી. એટલે કે તમે ઘરે આવો ને, એટલે જેમ આપણે ઘરે નથી જતા એવી રીતે આ પ્રજા લાભ વધુ ને વધુ લે. એટલે હું ઘણાને આ સૂચન કરું છું આમ કે સરસ ગીતો, અને યાદી મેં આપને કહ્યું તેમ યાદી પણ લખીને મોકલું.
1: બરાબર બરાબર. તો આપણા આપણા જે, તમે તો ડૉક્ટર છો એટલે તમને વધુ ખ્યાલ હશે કે આપણું જે જીવન છે, જે ડેઈલી લાઈફ છે, એમાં આકાશવાણીના ગીતો, આકાશવાણીના કાર્યક્રમો શું અસર કરી શકે. પતિ પત્નીના સંબંધો,
0: પતિ પત્નીના બરાબર,
1: પિતા બાળકનો સંબંધ, ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી કુટુંબ.
0: એક પેલું મેં તમને નહીં કહ્યું કે સખી દે તાળી, તો પત્નીને સખી સમજો ને, એ તમારી દાસી નથી.
1: બરાબર.
0: ગોટા બનાવી લાવને, આમ લાવને. અને અંગ્રેજીમાં એક વાક્ય છે કે વી ઈટ ટુ લીવ, વી ડોન્ટ લીવ ટુ ઈટ.
1: બરાબર.
0: પણ આપણે થયું છે કેવું કે જમવાનું પેટ ભરેલું હોય ને મોટાભાગે તો શારીરિક શ્રમ આપણે લોકો કરતા નથી, એને માટે સેડેન્ટરી ગુજરાત.

0: સ્ત્રી છે, સેડેન્ટરી, બેઠાડું જીવન હોય છે.
1: બરાબર.
0: અને તે છતાં પણ તમે કહો કે અહીંયા દાલ બાટી વખણાય છે ને હું લાગુ પડી જ જાઉં, ના પાડું જ નહીં. એટલે એ બધામાં સમય વ્યય કરીએ અને પછી આપ નહીં માનો, આ આપણી જીવનની શૈલીને લીધે હૃદયના લોકોની આવક 10-15 ગણી થઈ ગઈ.
1: બરાબર.
0: એટલે પ્રજા જે, મને એવું લાગે છે કે મહારાષ્ટ્રીયન અને બંગાળી એ લોકો આપણા કરતા આ બાબતમાં આગળ છે. મને
1: આમ
0: મેં કોઈ અભ્યાસ નથી કર્યો પણ.
1: તો આપ પત્રો લખો છો એના પરથી લાગે છે કે આપને લખવાનો પણ શોખ છે. તો આજની પેઢી આકાશવાણી સાંભળી, આકાશવાણી ગુજરાતી ભાષા અને ગુજરાતીમાં લખવાનું રૂચિ કેળવે એવું પ્રેરણા મળી શકે?
0: હોવું જ જોઈએ. એટલા માટે કે તમે આઈપીએલની મેચમાં કેટલીક વાર તો સ્વામી કૃષ્ણાનંદ ભાદરણમાં થઈ ગયા, એના પુસ્તકો પણ મારી પાસે, હું આપને મોકલી શકું, આપી શકું વાંચવા માટે, કે અનઉત્પાદક ક્રિકેટ મેચ, એમણે શબ્દ વાપર્યો છે અનઉત્પાદક ક્રિકેટ મેચ પાછળ પ્રજા બહુ એ થાય છે. હવે તમે માનો કે આરસીબી ચેમ્પિયન બને કે પંજાબ ચેમ્પિયન બને, મને તમને શું ફેર પડે છે? અને જે આરસીબી ચેમ્પિયન બન્યું તે વખતે જે ધીંગામાં જે પેલું ધીંગાણું થયું એમાં 7 જણ ગુજરી
1: ગયા ધક્કામુક્કી થઈ,
0: ધક્કામુક્કીમાં, અને એમાં એ 7 કુટુંબને તકલીફ જ થઈ ને. હવે આ લોકો એક પ્રતિકાત્મક ટોકન તરીકે એ 7 સીટ ખાલી રાખે છે, તો એનો શું અર્થ? અને એને આટલું બધું વેઇટેજ આપવાની જરૂર જ નથી. એના કરતા આ જે કલા સાહિત્ય ને આ જે છે એના પર વધારે. પણ આમાં કેટલીક વાર એવું છે કે કુવામાં હોય તો હવાડામાં આવે ને. પપ્પાને શોખ ના જાગ્યો તો મારા બાપે આ મને આવી
1: માહિતી અને મનોરંજનના ઉત્તમ સાધન તરીકે તમે આકાશવાણીને મૂલવી શકો રેડિયો. તો આજની પેઢીને આપ શું સંદેશ આપશો?
0: કે સમયની ખોટ નથી. આપણે ઘણી વખત મોડે સુધી જાગીએ છીએ, પૂરતી ઊંઘ લેતા નથી, અને મોડા શું એટલે મોડા ઉઠીએ છીએ, બરાબર. તેને બદલે સમયનું યોગ્ય સંચાલન કરી અને જે ગમે તે સાંભળવું જોઈએ. મેં આપને કહ્યું તેમ રેડિયાનો ખર્ચ બહુ ઓછો છે, એટલે ચાલુ અને એનું દ્વિમાસિક બિલ બહુ ઓછું આવે છે, અને લોકો પોતાના બ્રાન્ડેડ કપડામાં એટલા બધા પૈસા બગડતા, આ પૈસા તો એમને માટે કંઈ ના કહેવાય. સવાલ છે રસ અને રુચિ કેળવવાનો, કલ્ટિવેટ કરવાનો.
1: બરાબર. તો મહેશભાઈ આપ આકાશવાણી આવ્યા, અમારી આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આકાશવાણીના સ્ટુડિયોમાં આવી અને આપે જે જે કાર્યક્રમો માણ્યા એ વિશે ખૂબ સુંદર વાત કરી. હજુ પણ આપની હેલ્થ ખૂબ સારી લાગે છે અને જે રીતે આપ વાત કરો છો એમ હજુ પણ ઘણા વર્ષો સુધી આકાશવાણીની પ્રસારણ યાત્રામાં આપ શ્રોતા તરીકે જોડાયેલા રહેશો એ બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છા, અને આકાશવાણી આવ્યા એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ.
0: એક જ વાક્ય હું બોલી દઉં કે કોઈ રીતે હું આપને ઉપયોગી થઈ શકું એમ હો તો ચાલુ દિવસે પણ મને બોલાવતો હું તૈયાર છું. કેમ? મને જે મળ્યું છે આપના આકાશવાણી તરફથી એને માટે મારે એક વખત સોમવારની ઓપીડી જતી કરવી પડે તો કઈ વાંધો નહીં. આપ અથવા આપના જે વર્તુળ છે અહીંયાના કર્મચારી, હું આપને નંબર આપી જઈશ કોઈ પણ સમયે. મને કોઈ પણ કર્મચારી કે ફોન કરીને કે સાહેબ આ T3 T4 કેટલી વખત કરાવવું જોઈએ, અથવા વિટામિન ડી કે વિટામિન B12 એસ્ટિમેશન એ કેટલી વખત કરાવવું જોઈએ, તો હું મારા દર્દીને તો કહું છું કે જે દેશમાં લગભગ રોજ સૂર્ય ઉગતો એમાં વિટામિન ડી ની હું તારે જરૂર છે આ રોડ પર ચાલવા માટે, એટલે વિટામિન ડી જ છે ને.
1: ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર મહેશ ટી દેસાઈ.
0: આપનો આભાર, કેમ કે MBBS ને MS માં એક એક વખત નિષ્ફળ થયા પછી પાસ થયેલા આવા સામાન્ય માણસને પણ આપે બોલાવ્યો એ બદલ ખૂબ આભાર.
1: આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમારા નિયમિત શ્રોતા ડૉક્ટર મહેશ ટી દેસાઈ સાથેની વાતચીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર.

0: QR कोड स्कैन करो, 5000 नो कैशबैक मेळवो। वाह, दिवस सुधरी गयो। फसाणो।
1: UPI पिन एंटरिंग फक्त पैसा मोकलवा माटे छे।
2: RBI कहे छे,
1: जानकार बनो, सतर्क रहो।
3: इतलू सारू लागे ने के जरे आपणे रिसाया होईए ने परिवार माथी कोई आवीने आपणने मनावे।
4: કેટલું સારું લાગે ને કે સારા માઠા પ્રસંગે આખો પરિવાર એક સાથે હોય।
3: ખુશીનો પ્રસંગ હોય તો પરિવાર સાથે ખુશી અનેક ગણી વધી જાય।
4: દુઃખનો પ્રસંગ હોય તો પરિવારના બધા સભ્યોમાં વહેંચાઈને દુઃખ અડધું થઈ જાય।
3: મિત્રો, આ જ તો તાકાત છે પરિવારની। આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની શુભેચ્છાઓ સાથે વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ। આપને આવકારવા ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી।
4: આજે છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, જેની આ વર્ષની એટલે કે 2026ની થીમ છે ફેમિલીઝ ઇનઇક્વાલિટીઝ એન્ડ ચાઇલ્ડ વેલબીંગ।
3: કોઈ કારણસર જ્યારે પરિવારમાં અસંતુલન સર્જાય છે ત્યારે બાળકોના ભવિષ્ય ઉપર એની ખૂબ મોટી અસર પડે છે।
4: વર્તમાન સ્થિતિ એવી છે કે સંયુક્ત કુટુંબની ભાવના ભૂલાતી જાય છે અને સૌ વિભક્ત કુટુંબને પ્રાધાન્ય આપવા લાગ્યા છે।
3: પરંતુ આપણે યાદ રાખવું જોઈએ, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ। ગુજરાતીમાં પણ કહેવત છે ને, સંપ ત્યાં જંપ। જ્યારે કુટુંબમાં સંપ નથી રહેતો ને, કે કોઈ કારણસર પરિવારના સભ્યો સાથે નથી રહેતા, ત્યારે વ્યક્તિને એકલતાનો સામનો કરવો ખૂબ આકરો લાગે છે।
4: આજકાલ વસ્તુઓ ઓનલાઈન કે ફોન પર ઓર્ડર કરીને મંગાવવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે, એટલે શહેરના રસ્તાઓ ઉપર ઘણા બધા ડિલિવરી બોયઝ આપણે જોઈએ છે કે જેઓ ફટાફટ ઓર્ડર પ્રમાણે ડિલિવરી કરતા હોય છે।
3: આવા જ એક ડિલિવરી બોયે પોતાનો અનુભવ શેર કર્યો છે, જે પરિવાર માટે સંબંધો માટે ઘણું બધું કહી જાય છે। ચાલો સાંભળીએ। હું એક ડિલિવરી બોય છું, મોટા ભાગે સાંજની શિફ્ટ કરું છું। તે દિવસે રાત્રે લગભગ 9 વાગે છેલ્લો ઓર્ડર ઉપાડ્યો, રેસ્ટોરન્ટમાંથી પેકેટ લીધું। જોયું તો ઓર્ડર નાનો હતો, બસ એક સાદી ખીચડી, દહીં અને 2 કેળા। સરનામું શહેરના જૂના વિસ્તારનું હતું, એક જર્જરિત એ વિંગ, ઉપર 3જો માળ।
4: ડોરબેલ દબાવી દરવાજો એક વૃદ્ધ અમ્માએ ખોલ્યો, સફેદ વાળ, કાંપતા હાથ, આંખે જાડા ચશ્મા, ચહેરા પર થાક હતો પણ અવાજમાં મીઠાશ। બેટા જરા અંદર મૂકી દે, હાથ કાપે છે। હું ખાવાનું ટેબલ પર મૂકીને પાછો ફર્યો જ હતો કે એમણે પૂછ્યું,
3: 2 મિનિટ બેસીશ? એકલા ખાવું ગમતું નથી। મેં ઘડિયાળ જોઈ, શિફ્ટ પૂરી થઈ ગઈ હતી, થોડો થાક્યો હતો પણ ખબર નહીં કેમ હું બેસી ગયો। રૂમમાં સન્નાટો હતો, દિવાલ પર જૂની ઘડિયાળ ટક ટક કરતી હતી, એક ખૂણામાં ભગવાનની નાની તસવીર અને સામે દિવાલ પર ડઝન બંધ ફોટા। તેમણે થાળી ખોલી,
4: ધીરે ધીરે ખીચડી ખાવા લાગ્યા, દર 2 કોળિયા પછી મારી તરફ જોઈને હસી દેતા, પછી બોલ્યા, ખબર છે બેટા, હું રોજ બહારથી ખાવાનું નથી મંગાવતી, આજે બસ મન થયું કોઈ માણસનો અવાજ સાંભળવાનું। હું ચૂપ રહ્યો, એમણે સામે લગાવેલી તસવીર તરફ ઇશારો કર્યો,
3: આ મારા પતિ છે, રેલવેમાં હતા, 5 વર્ષ પહેલા ચાલ્યા ગયા। પછી બીજી તસવીર બતાવી, આ દીકરો છે, કેનેડામાં રહે છે, ઘણો સારો છે, દર મહિને પૈસા મોકલે છે। પછી થોડી વાર ચૂપ રહ્યા, હસ્યા, પણ આ વખતે આંખો ભીની થઈ ગઈ, બસ સમય મોકલી શકતો નથી। રૂમમાં અચાનક ઘડિયાળની ટકટક બહુ જોરથી સંભળાવા લાગી,
4: એમણે 1 કોળિયો વધુ ખાધો, આ દીકરી છે, બેંગ્લોરમાં પોતાની દુનિયામાં ખુશ છે, હોવી પણ જોઈએ, બાળકો જો ઉડે નહીં તો મા બાપે ઉછેર્યા જ શું? બોલતા બોલતા તેમનો અવાજ ભરાઈ આવ્યો, ચહેરા પર ફરિયાદ નહોતી, બસ ખાલીપો હતો। એમણે મને પૂછ્યું, તારી માં છે?
3: મેં કહ્યું હા, ફરી પૂછ્યું, રોજ ફોન કરે છે? હું ચૂપ થઈ ગયો, શું જવાબ આપું? હું પણ કેટલાય દિવસ સુધી ઘરે ફોન નહોતો કરતો, થાક, કામ, દોડધામ, દર વખતે એમ વિચારીને ટાળી દેતો કે કાલે કરી લઈશ। તેમણે મારી ચુપ્પી વાંચી લીધી, હળવેથી બોલ્યા, મા બાપ બાળકોનો સમયરૂપી સધિયારો ઈચ્છે છે।
4: મારી અંદર કંઈક ચૂપચાપ તૂટી રહ્યું હતું, ખાવાનું પૂરું થયું, એમણે પાણી પીધું, પછી પર્સમાંથી 500 રૂપિયા કાઢીને મારી તરફ ધર્યા, કીધું, આ ટીપ

0: નથી, આ એ અડધા કલાકની કિંમત છે જેમાં તે મને એકલા ખાવા ન દીધી. મેં તરત જ ના પાડી, નહીં અમ્મા આ ન લઈ શકું. એ હસ્યા, લઈ લે, તે ખાવાનું નથી પહોંચાડ્યું આજે, આજે તે સાથ પહોંચાડ્યું છે.
1: તે રાત્રે મેં બિલ્ડિંગની નીચે બાઇક સ્ટાર્ટ ના કરી પહેલા માને ફોન લગાડ્યો. સામેથી અવાજ આવ્યો, આજે અચાનક બધું ઠીક છે ને? બસ એટલું સાંભળતા જ ગળું ભરાઈ આવ્યું. મેં કહ્યું, હા માં, બસ તમારો અવાજ સાંભળવો હતો. સામે થોડી સેકન્ડ ખામોશી રહી, પછી માં બોલી, જમી લીધું? અને હું રસ્તાની બાજુમાં ઊભો ઊભો રડી પડ્યો.
0: એ રાત પછી હું રોજ માને ફોન કરવા લાગ્યો, અને હવે દરેક ડિલિવરી મારા માટે માત્ર ઓર્ડર નથી રહી. મેં જોયું કે કોઈ ઘરમાં બીમારી છે, કોઈ ઘરમાં એકલતા, કોઈ ઘરમાં બસ એક અવાજની જરૂર હોય છે. આપણે બધા પોતપોતાની ભૂખ લઈને જીવી રહ્યા છે.
1: કોઈને રોટી જોઈએ, કોઈને દવા, અને કોઈને બસ બે મિનિટ સાથ. માણસને હંમેશા પૈસાની નહીં, ક્યારેક બસ હાજરીની ડિલિવરી જોઈએ છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે આજકાલ ઘણાય પરિવારો વિખૂટા પડી રહ્યા છે, ક્યાંક ઈચ્છાથી, ક્યાંક મજબૂરીથી, ક્યાંક સમય અને સંજોગથી.
0: આજના દિવસે એટલું ચોક્કસથી નક્કી કરીએ શ્રોતા મિત્રો, જ્યારે પણ જરૂર પડે પરિવારને સાથ અને સમય ચોક્કસ આપીએ.

0: અને આ સાથે જ હવે આગળ વધીએ આજના કાર્યક્રમમાં.
1: સાંભળીએ કાયમી રોગો, આ વિશે હોમિયોપેથી નિષ્ણાત ડોક્ટર ભૈરવી પરીખ સાથેની વાતચીત.
0: શ્રોતા મિત્રો નમસ્કાર, આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ભૈરવી પરીખ, જેઓ હોમિયોપેથીના નિષ્ણાત છે અને આકાશવાણીના માધ્યમ થકી આપ સૌ અગાઉ પણ ડોક્ટર ભૈરવી પરીખને મળી ચૂક્યા છો, એમને સાંભળી ચૂક્યા છો. ડોક્ટર ભૈરવી પરીખનું આપણે આકાશવાણીના સ્ટુડિયોમાં સ્વાગત કરીએ, તમારું સ્વાગત છે.
2: નમસ્કાર શ્રોતા મિત્રો.
1: તો ભૈરવીબેન, આજે આપણે કયા વિષય ઉપર વાત કરવાના છીએ?
2: આજે આપણે એક ખૂબ જાણીતા વિષય ઉપર વાત કરીશું, કાયમી રોગો. જેમ કે કોઈ પણ તકલીફ તમને વારંવાર થયા કરે છે, ટ્રીટમેન્ટ કરો છો થોડા સમય માટે સારું રહે છે, ફરીને ફરી થયા કરે છે. જેમ કહેવાય ને ગુજરાતીમાં કે શરીરમાં અમુક રોગ ઘર કરી ગયા છે, એવા કાયમી રોગોમાં હોમિયોપેથી કેવી રીતે રાહત આપે છે, કેટલી રાહત આપે છે, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું.
0: જી જી. તો ડોક્ટર ભૈરવી, અમે સાંભળ્યું છે કે કાયમી રોગોમાં હોમિયોપેથી ખૂબ અસરકારક છે અને એવું આપણે સાંભળતા પણ હોઈએ છીએ, તો તેના વિશે જણાવો કે હોમિયોપેથી કાયમી રોગોમાં કેવી રીતે હેલ્પફુલ થાય છે.
2: કાયમી રોગમાં જ્યારે તમે બહુ જ વારંવાર એક જ તકલીફથી પરેશાન થતા હો છો, ત્યારે હોમિયોપેથિક ડોક્ટર પાસે તમે જાઓ તો એ તમારી પ્રકૃતિ પકડી અને એના ઉપર કામ કરે છે, જેનાથી રોગને પૂરેપૂરો મટાડી શકાય છે. પ્રકૃતિ એટલે માણસનું માનસિક, શારીરિક, જૈવિક બંધારણ કે જે ઓવરઓલ માણસના શરીરની, માણસની હેલ્થ ઉપર અસર કરે છે. જ્યારે કોઈ પણ દર્દી દવા લેવા આવે તો હોમિયોપેથિક ડોક્ટર એની તકલીફની વિશે, એના સ્વભાવ વિશે, તકલીફ કેવી રીતે ક્યારે ઉદ્ભવી, કેટલી તીવ્ર છે, એનાથી એના માનસિકતામાં શું બદલાવ આવે છે, એનું વાતાવરણ, જન્મથી લઈ અને અત્યાર સુધી એના જીવનમાં શું શું બન્યું છે, જેની કેવી અસર રહી છે એના જીવનમાં, એની શારીરિક સ્વાસ્થ્ય કેવું રહ્યું છે, એ બધું જ આવરી લેવામાં આવે છે. એ સાથે સાથે ફેમિલી મેમ્બર્સની હેલ્થ વિશે પણ પૂછપરછ કરવામાં આવે છે, એની આનુવંશિકતાનું પણ ઊંડાણ

0: પૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. આ બધું કમ્પ્લીટ એના વિશે અભ્યાસ કરી અને પછી એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે જેનાથી એના કમ્પ્લીટ હેલ્થ ઉપર અસર કરી શકાય. હવે હોમિયોપેથિક એવું માને છે કે બોડીમાં એક વાઇટલ ફોર્સ છે, એક એનર્જી છે, એમાં ક્યાંક કંઈક ડિસ્ટર્બન્સ આવે છે, અસમતુલન આવે છે, ત્યારે એના સિમ્ટમ સ્વરૂપે તમને બહાર કોઈક રોગ દેખાતો હોય છે. તો એને ટ્રીટ કરવા માટે આપણે પ્રકૃતિ સમજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને દવા કરીએ તો એનાથી એ રોગની ઉપર ખૂબ સારી રીતે કાબુ મેળવી શકાય છે.
1: જી ભૈરવીબેન, આપે પ્રકૃતિની વાત કરી તો શું વાત પિત્ત અને કફ આ પ્રકૃતિ પ્રમાણે દવા આપવામાં આવે છે?
0: આમ તો આપણું મૂળ જે આયુર્વેદિક શાસ્ત્ર છે એમાં પ્રકૃતિનું વર્ગીકરણ વાત પિત્ત અને કફની રીતે થયું છે. હોમિયોપેથિક સાયન્સમાં એને થોડું ડિફરન્ટ રીતે લીધું છે. હોમિયોપેથિક મેડિકલ સાયન્સમાં એને ત્રણ મયાઝમ તરીકે ઓળખીએ છીએ, સોરા, સિફિલિસ, સાયકોટિક. હવે એ મેયાઝમમાં જેમ વાત અને કફ પ્રકૃતિ સાથે આવે એવી રીતે એમાં પણ અલગ અલગ કોમ્બિનેશન પણ હોય પ્રકૃતિમાં, અને એનું પેટા વર્ગીકરણ પણ કરેલું હોય છે, જેમ કે ટ્યુબરક્યુલર માયાઝમ છે, કેન્સર માયાઝમ છે, રિંગવોર્મ માયાઝમ છે એવી રીતે. અને એનું ડીપ સ્ટડી કરવામાં આવે છે કે માણસનું શરીર એની જે પ્રકૃતિ છે એ સેમાં સૂટ થાય છે અને એ પ્રમાણે પણ મેડિસિન સિલેક્ટ કરવામાં આવે છે.
1: અચ્છા, એટલે કોમ્બિનેશન મતલબ કે કોઈનામાં વાત અને કફનું કોમ્બિનેશન હોય
0: એવી રીતે અલગ અલગ પ્રકૃતિના કોમ્બિનેશન્સ પણ હોય છે.
1: અને એટલે જ હોમિયોપેથી દવા એક વ્યક્તિ માટે અગર આપી હોય તો બીજી વ્યક્તિને એ જ તકલીફ હોય તો એ દવા કામ નથી લાગતી, એના માટે પાછી બીજી દવા હોય છે.
0: હા, ખૂબ સાચી વાત છે. હોમિયોપેથિક ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન ઉપર કામ કરે છે, એટલે કે દરેકે દરેક વ્યક્તિ અલગ છે, દરેકે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ છે, શરીર અલગ છે. તો જેમ મેં પહેલાં કીધું કે ડિટેલ હિસ્ટ્રી લઈ અને દર્દીની એની પોતાની શું પ્રકૃતિ છે, એને કઈ દવા સૂટ થાય છે એ એના ઉપર કામ કરશે. એક જ રોગમાં અલગ અલગ સિમ્ટમ્સ હોય, અલગ અલગ કારણો હોય ઉદ્ભવવાના, તો પણ હોમિયોપેથિકમાં ખૂબ ઊંડો અભ્યાસ કરીને અલગ અલગ દવાઓ આપવામાં આવી છે કે તમે એની અલગ અલગ વ્યક્તિઓને એની નીડ પ્રમાણે દવા આપીને ટ્રીટ કરી શકો છો. જેમ કે માથું દુખતું હોય તો તમને માથું શેનાથી દુખી રહ્યું છે, કઈ બાજુ દુખી રહ્યું છે, કેટલી કેવી તીવ્રતાથી દુખી રહ્યું છે, એ બધા જ માટે અલગ અલગ દવાઓ છે. આમ એવું કહેવાય સામાન્ય ભાષામાં કે હોમિયોપેથિકમાં એક દર્દ માટે અનેક દવાઓ હોય છે, અને એટલે જ હોમિયોપેથિક ડોક્ટરનો રોલ ખૂબ મહત્વનો છે કે ક્યારે કઈ દવા કોને આપવી એ નક્કી કરવું હોય છે.
1: જી, તો ડૉક્ટર ભૈરવી, આજે આપણે કાયમી રોગો વિશે વાત કરી રહ્યા છે, તો ખાસ એ જણાવશો કે કાયમી તકલીફોમાં કયા કયા રોગ જોવા મળે છે, અમુક ઉદાહરણ આપીને અગર આપ વાત કરી શકો તો.
0: આમ તો કાયમી તકલીફોનું કે વ્યક્તિની તકલીફોનું લિસ્ટ કહેવા જઈએ તો ખૂબ લાંબુ બની જાય, પણ રોજિંદી પ્રેક્ટિસમાં મેક્સિમમ હોમિયોપેથિકને સમજીને આવવાવાળા લોકોમાં મોટાભાગે કાયમી શરદી, ખાંસી, એલર્જી, દમ, અપચો, ગેસ, એસિડિટી, કબજિયાત, જૂનો મળો, મોઢામાં વારંવાર ચાંદા પડી જવા, આ બધી તકલીફો માટે વધારે આવતા હોય છે. સ્કિનમાં ખાસ કરીને શીળસ, બાળકોને પથારીમાં પેશાબ થઈ જતો હોય, વહેલી ઉંમરે સફેદ વાળ આવતા હોય, છોકરીઓને માસિકની અનિયમિતતા રહેતી હોય, લેડીઝમાં વારંવાર કસુવાવડ થતી હોય, આવું જે વારંવાર થતી તકલીફો હોય છે એના માટે હોમિયોપેથિકમાં દવાઓ લેવા માટે આવતા હોય છે.
1: જી, તો આ દવાઓ ડોક્ટર ભૈરવી કેટલા સમય માટે લેવી પડતી હોય છે?
0: કોઈ પણ રોગને મટાડવા કે કાબૂમાં આવતા કેટલો સમય લાગશે એનો આધાર તો વ્યક્તિને કેટલા સમયથી તકલીફ છે, કેટલી તીવ્ર તકલીફ છે, દર્દીનું શરીર ખાસ કરીને દવા ચાલુ કર્યા પછી દવાને કેવું રિસ્પોન્ડ કરે છે એના ઉપર કહી શકાય કે દવા કેટલો સમય માટે લેવી પડશે. એવી કોઈ ચોક્કસ માપદંડ કે ચોક્કસ સમય નથી હોતો કે તમને આટલા જ સમયમાં રોગ મટી શકે છે. જેમ કે મેં તમને કીધું એ બધા જ ફેક્ટર એમાં કામ કરતા હોય છે, અને જેમ દવાની અસર હોય છે તે વ્યક્તિની એક સસેપ્ટેબિલિટી હોય છે, એટલે કે કોઈ પણ વસ્તુ એને એક્સપોઝ કરવામાં આવે તો એની અસર એના મન પર, એના શરીર ઉપર કેવી રીતે થાય છે એનો કોઈ સમય કે માપદંડ હોતો નથી. એટલે દરેક વ્યક્તિમાં, દરેક રોગમાં અલગ અલગ સમય લાગે છે એને સારું થવામાં અને રોગને કમ્પ્લીટલી મટાડવામાં.
1: ડોક્ટર ભૈરવી, હવે હોમિયોપેથી વિશે ઘણી બધી માન્યતાઓ કે વાતો લોકો વચ્ચે પ્રવર્તી હોય છે, એમાં એવું પણ સાંભળ્યું છે કે હોમિયોપેથી દવાથી ઓપરેશન પણ ટાળી શકાય છે, તો આ વિશે તમે શું કહેશો?
0: ઘણી બધી કન્ડિશન એવી છે કે જેનું સોલ્યુશન ઓપરેશન હોય છે કે કોઈક માઇનોર

0: સર્જરી હોય છે, પણ એ જ તકલીફ વારે ઘડીએ પણ થતી રહેતી હોય છે. અને એ કન્ડિશનમાં આપણે વાત કરી પહેલાં એ પ્રમાણે હોમિયોપેથિક દવાઓ કરવાથી વારે ઘડીએ થવાનું, એનું રીઅકરન્સ થવાનું આપણે ટાળી શકીએ છીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું કે કિડની સ્ટોન છે, પથરી થતી હોય છે, પગમાં કણીઓ થતી હોય છે, સ્કીન ઉપર મસા થતા હોય છે, ગર્ભાશયમાં ગાંઠ હોય છે. આ બધી પરિસ્થિતિઓ છે કે જેમાં લગભગ કોઈક પ્રોસીઝર અથવા તો ઓપરેશનની સલાહ આપવામાં આવતી હોય છે. પણ ક્યારેક નાની પથરી હોય અથવા તો પગમાં મલ્ટીપલ કણીઓ હોય તો એ બધું હોમિયોપેથિક દવાથી આપણે ક્યોર કરી શકીએ છીએ અને પ્રોસીઝરને ટાળી શકીએ છીએ. બીજી એક વાત કહું તો ઓપરેશન કરવું કે ન કરવું એ નક્કી કરવા માટે એક ડોક્ટર તરીકે સૌથી પહેલાં તો અમે પેશન્ટના રિપોર્ટ, એના ઇન્વેસ્ટિગેશન શું શું થયેલા છે, એક્સપર્ટ ડોક્ટર્સનું શું ઓપિનિયન છે એને પણ ધ્યાનમાં લઈએ છીએ. કારણ કે ઓપરેટિવ કન્ડિશનમાં જો આવી ગયું હોય, એટલું રોગ ખૂબ વધી ગયો હોય કે જેનું સોલ્યુશન ફક્ત ઓપરેશન જ હોય કે નિકાલ જ હોય, એવી કન્ડિશનમાં વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ ન આપીએ. પણ ક્યારેક એવું હોય કે એક્સપર્ટ પણ એવું કહેતા હોય કે આપણે થોડા સમય માટે રાહ જોઈ શકીએ છીએ, ત્યારે હોમિયોપેથિક દવા આપી અને એની અસરને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. અને ઘણી બધી વાર પ્રેક્ટિકલી એવું જોયું છે કે આવી કન્ડિશનમાં નાની નાની પથરી હોય જેમ કે, તો દવાથી નીકળી જતી હોય છે, પગમાં કણીઓ હોય તો પણ એ દવાથી મટી જતી હોય છે, ચહેરા ઉપર કે સ્કીન ઉપર મસા હોય તો એ ખરી પડતા હોય છે. તો એવી કન્ડિશનમાં પછી આપણે ફરી રિપીટ પ્રોસીઝર્સને આપણે ટાળી શકીએ છીએ.
1: જી ડોક્ટર ભૈરવી, થોડુંક એ જણાવશો કે અસાધ્ય રોગો એટલે શું અને અસાધ્ય રોગોમાં હોમિયોપેથી કેવી રીતે મદદ કરે છે?
0: અસાધ્ય રોગો એટલે કે મેડિકલ સાયન્સ એવું કહે છે કે આ રોગ મટી શકે એમ નથી, ઇનક્યોરેબલ ડિસીઝ છે. અમુક ઓટોઇમ્યુન ડિસીઝ પણ હોય છે કે જે પ્રોગ્રેસિવ હોય છે, જેમાં ધીમે ધીમે બોડીની અલગ અલગ સિસ્ટમ્સ ઇન્વોલ્વ થતી હોય છે, ફેલ્યોર આવતા હોય છે. કેન્સર જેવા રોગો છે કે જે આજના સાયન્સમાં કેન્સર મટાડી શકાય છે, કંટ્રોલ પણ કરી શકાય છે, પણ અમુક લેવલ પર કે અમુક સ્ટેજમાં પહોંચી ગયું હોય પછી એ નથી કરી શકાતું. તો એવા રોગોને આપણે અસાધ્ય રોગો કહીએ છીએ કે જે ગમે તે ટ્રીટમેન્ટ કરવા છતાં પણ એને આપણે કમ્પ્લીટલી મટાડી નથી શકવાના.
1: જી ડોક્ટર ભૈરવી, હવે કાયમી રોગો માટે અને એને ટાળી શકાય એના માટે અથવા એમાં હોમિયોપેથી કેવી રીતે ઉપયોગી થાય છે તે વિશે અને એક આપનો અમારા શ્રોતા મિત્રો માટેનો કોઈ મેસેજ આપશો.
0: હા, હોમિયોપેથિક અલગ અલગ રોગોમાં ખૂબ અલગ અલગ રીતે કામ કરતી હોય છે. આપણે કાયમી તકલીફની વાત કરી, એવી જ રીતે એક હોમિયોપેથિક માટે એક મિથ છે કે બહુ ધીમે કામ કરે છે. એટલે જ્યારે પેશન્ટને કોઈક એવી તકલીફ થઈ કે પેટમાં દુખાવો થયો કે શરદી ખાંસી થયા, તો ત્યારે એમ કે હોમિયોપેથિક પાસે જઈશું તો બહુ લાંબા ટાઈમે મળશે, પણ એકચ્યુઅલી એ એક મિથ છે. હોમિયોપેથિકમાં જેમ કાયમી રોગને મટાડવા માટે તકલીફ છે, એવી જ રીતે તાત્કાલિક સારવાર માટે પણ ખૂબ સારી દવાઓ છે. શરદી ખાંસી થઈ, પેટમાં દુખાવો થયો, ઉનાળામાં લૂ લાગવી, આ બધી જ કન્ડિશનમાં હોમિયોપેથિક દવાઓ રિપીટેડ ડોઝ આપવાથી એ કન્ડિશનને ખૂબ સરસ રીતે ને ઝડપી કંટ્રોલ લાવી શકાય છે. એમાં હોમિયોપેથિક દવાઓ બીજી રીતે પણ કામ કરે છે, જેમ કે મટાડવાની સાથે સાથે અમુક કન્ડિશન્સ પ્રિવેન્ટ પણ કરે છે. અને જેમ આપણે અસાધ્ય રોગની વાત કરી, તો એવા રોગ છે કે જે એવા સ્ટેજમાં પહોંચી ગયા છે જે મટી શકવું મુશ્કેલ છે કે અશક્ય છે, તો એવી કન્ડિશનમાં પેશન્ટ જ્યારે રીબાતું હોય તો પેલિએટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવે કે જે એને રાહત આપે છે, એની જે તકલીફો છે એની તીવ્રતા ઘટાડે છે અને પેશન્ટ શાંતિથી રહી શકે છે, એનું રોજિંદું જીવન શાંતિથી જીવી શકે, એના માટે આપણે એવી ટ્રીટમેન્ટ પણ આપતા હોઈએ છીએ.
1: તો અંતમાં હવે ડોક્ટર ભૈરવી, અમારા શ્રોતા મિત્રોને કંઈક ઉપયોગી થાય એવો એક સંદેશ આપના તરફથી.
0: શ્રોતા મિત્રો, હું એક વાત કહીશ જે હંમેશા કહેતી આવી છું કે તમે તમારા સ્વાસ્થ્ય માટે સજાગ રહો. ક્યારેય પણ કોઈ પણ તકલીફ થાય તો તમે મેડિકલ હેલ્પ લો, ડૉક્ટર પાસે જાઓ, તમારી તકલીફને સમજો અને એની દવાઓ કરાવો કે જેથી કરીને એ તમારા શરીરમાં ઘર ન કરે.

0: અને આ ગીત સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. આવજો, ફરી મળીશું. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
2: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો. બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના એક થવા

0: हैं बाज।
1: आकाशवाणी समाचार बकुला परमार वांचे छे। सौ प्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी आजे यूएई, नेधरलैंड, स्वीडन, नॉर्वे अने इटालीनी 6 दिवसनी मुलाकाते रवाना थया। नीट परीक्षानी नवी तारीख जाहेर, हवे 21 जूने पुनः परीक्षा योजाशे। तेल कंपनीओए पेट्रोल अने डीजलना भावमां प्रति लीटरे 3 रूपियानो वधारो कर्यो। पूर्वोत्तर अने दक्षिणना राज्योमां आजे वावाझोड़ा साथे वरसादनी आगाही। અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા। 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી આજે યુએઈ પહોંચશે। તેઓ રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે। બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે। સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ।
2: इंडिया और यूए की ऊर्जा सुरक्षा साझेदारी अब सिर्फ क्रूड ऑयल तक सीमित नहीं रही। यूएई अभी भी इंडिया का एक महत्वपूर्ण क्रूड ऑयल आप

0: करता है, लेकिन ये संबंध अब नेचुरल गैस तक भी विकसित हो चुका है। इस वर्ष के आरंभ में हिंदुस्तान पेट्रोलियम ने अबुधाबी नेशनल ऑयल कंपनी के साथ एक 10 वर्षीय समझौता किया, जिसके अंतर्गत 2028 से प्रतिवर्ष 5 लाख टन LNG की आपूर्ति होगी, जिससे इंडिया को अस्थिर बाजार मूल्यों से कुछ राहत मिलने की संभावना है। रिन्यूएबल एनर्जी और सिविल न्यूक्लियर क्षेत्र में भी सहयोग तेजी से बढ़ रहा है। विनोद कुमार, आकाशवाणी समाचार, अबुधाबी।
1: મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નેધરલેન્ડ જશે અને રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરશે. તેઓ પ્રધાનમંત્રી રોબ જેટન સાથે પણ વાતચીત કરશે. રવિવારે શ્રી મોદી સ્વીડનના ગોથેનબર્ગ જશે અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે વાતચીત કરશે. 18 મેના રોજ પ્રધાનમંત્રી મોદી ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલન અને દ્વિપક્ષીય બેઠકો માટે નોર્વે જશે. મુલાકાતના અંતિમ તબક્કામાં તેઓ 19 મેના રોજ ઇટાલી જશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે વિદ્યાર્થીઓ સરકારની પ્રાથમિકતા છે અને સરકાર તેમના પ્રત્યે સંવેદનશીલ છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા નીટ UG 2026ની પુનઃ પરીક્ષા 21 જૂને યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 14 જૂન સુધીમાં પરીક્ષા માટે પ્રવેશપત્ર પ્રાપ્ત થશે. શ્રી પ્રધાને ઉમેર્યું હતું કે નીટ UG પરીક્ષા આગામી વર્ષથી હાલના OMR આધારિત મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટથી લેવાશે.
2: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, OMR शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारे विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते NTA ने तुरंत एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाए. 2 से शुरू होगा, 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा. एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा.
1: શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે NTAને ચોક્કસ સુધારાની જરૂર છે અને કહ્યું કે ભવિષ્યમાં થતી અનિયમિતતાઓને રોકવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા પગલાં લેવાશે. શ્રી પ્રધાને નોંધ્યું કે સરકાર ઇચ્છતી નથી કે છેતરપિંડી કરનારા અથવા શિક્ષણ માફીઓના ષડયંત્રના કારણે કોઈપણ લાયક વિદ્યાર્થી તેમના અધિકારોથી વંચિત રહે.
2: CBI तह तक जाएगी. कहां वो कमांड चेन पे ब्रीच हुई है, राधाकृष्ण कमेटी को पूरा पालन करने के उपरांत भी कहां वो ब्रीच हुई है, उस ब्रीच को मेरा पूरा विश्वास है CBI के ऊपर. सरकार की पूरा नेतृत्व, सभी विभाग उसमें से गंभीरता चीज को लेते हुए शीर्ष तो नेतृत्व उसके लिए खूब दायित्व लिया है, चिंता कर रहा है. हम इस बार माल प्रैक्टिस होने नहीं देंगे.
1: વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લીટર 106.68 રૂપિયા થશે, જ્યારે ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લીટર થશે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ વધારીને 108.74 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ હવે 95.13 રૂપિયા પ્રતિ લીટર થશે. દરમિયાન ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ વધારીને 103.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ વધારીને 95.35 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવ વધારા પછી દિલ્હીમાં 1 કિલોગ્રામ CNGનો નવો ભાવ 79.9 રૂપિયા, ગાઝિયાબાદ અને નોઈડામાં 87.70 રૂપિયા કરાયો છે. ગુરૂગ્રામમાં 1 કિલોગ્રામ CNGનો નવો ભાવ દર 84.12 રૂપિયા કરાયો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત સુધારેલા અને અસરકારક બહુપક્ષીયતાના ધ્યેયને આગળ વધારવા માટે તમામ ભાગીદારો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. નવી દિલ્હીમાં બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકના બીજા દિવસે ખુલ્લા સત્રમાં સંબોધતા ડોક્ટર જયશંકરે આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખામાં સુધારાની તાત્કાલિક જરૂર હોવાનું જણાવ્યું હતું. તેમણે દેશે માત્ર વૈશ્વિક પડકારોના સામના માટે જ નહીં, પરંતુ વધુ લોકશાહી, પ્રતિનિધિત્વ અને સમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ તેમ કહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે છત્તીસગઢના રાયપુર

0: માં આકાશવાણી કેન્દ્ર દ્વારા વોકેથોનનું આયોજન કરાયું હતું. આજે સવારે સિવિલ લાઇન્સ સ્થિત આકાશવાણી ઇમારતથી શરૂ થયેલી આ વોકેથોન શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયા બાદ આકાશવાણી પરિસરમાં સમાપ્ત થઈ હતી, જેમાં આકાશવાણીના કર્મચારીઓ, નિવૃત્ત અધિકારીઓ, સમાચાર વાચકો, શ્રોતાઓ અને શહેરના અગ્રણી નાગરિકોએ ભાગ લીધો હતો. ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષની ભવ્ય યાત્રાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 જૂન 1936 દિવસે બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્ર સાથે સ્થાપિત ઓલ ઇન્ડિયા રેડિયો દેશનું સૌથી વિશ્વસનીય પ્રસારણ માધ્યમ છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી આજે રાષ્ટ્રીય રાજધાનીમાં ઇંધણનો વપરાશ ઘટાડવા અને જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક સંકલિત હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. આ પહેલ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે DMRCને 2 અત્યાધુનિક હાઇડ્રોજન ઇંધણવાળી બસ પૂરી પાડી છે, જેમાં 35 મુસાફરોની બેઠક ક્ષમતા છે. આ બસ રીઅલ ટાઇમ મોનિટરિંગ, સલામતી, સમયસરતા અને રૂટ પાલન માટે GPS આધારિત ટ્રેકિંગ અને CCTVથી સજ્જ છે. પંજાબના લુધિયાણામાં આજે એર ઇન્ડિયાના પહેલા વિમાને હલવારા વિમાન મથક પર ઉતરાણ કર્યું. દિલ્હીથી લુધિયાણાની પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરનારા રેલ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ વિમાન મથકના સંચાલનને આ પ્રદેશમાં ઉદ્યોગ, વેપાર અને આર્થિક વિકાસ માટે આ પગલાંને એક મોટું પ્રોત્સાહન ગણાવ્યું હતું. એર ઇન્ડિયાએ લુધિયાણાને દિલ્હી સાથે જોડતી દૈનિક સેવાઓનું શેડ્યુલ બનાવ્યું છે, જે દ્વારા રોમ, મિલાન અને પેરિસ સહિત યુનાઇટેડ કિંગડમ અને યુરોપના દેશો સાથે એક જ દિવસે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી શક્ય બનશે. હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળમ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના હિમાલયની તળેટીમાં પણ આ જ સ્થિતિ રહેવાની સંભાવના છે. દિલ્હી, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ વીજળી અને ભારે પવન ફૂંકાશે તેવી સંભાવના છે. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ લખનૌના ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઇજિંગમાં વાતચીત કરી હતી અને વેપાર, ટેકનોલોજી તથા પ્રાદેશિક સુરક્ષા પર તણાવ હોવા છતાં સંઘર્ષ અંગે સહયોગ પર ભાર મૂક્યો હતો. ગઈકાલે થયેલી આ મુલાકાત ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના બીજા કાર્યકાળ દરમિયાન ચીનની પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર, હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો. પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: सामान घर से निकाले गए, नानी के घर से निकाले गए, इधर से उधर से निकाले गए और नानी के नाव में डाले गए.
2: क्या डाले गए?
1: एक छड़ी, एक घड़ी, एक झाड़ू, एक लाड़ू, एक संदूक, एक बंदूक, एक सलवार, एक तलवार, एक घोड़े की जीन, एक ढोलक, एक बीन, एक घोड़े की नाल, एक धीवर का जाल, एक लहसुन एक आलू, एक तोता, एक भालू, एक डोरा, एक दी, एक बोरा, एक बोरी, एक डंडा, एक झंडा, एक हंडा, एक अंडा, एक केला, एक आम, एक पक्का, एक कच्चा और टोकरी में एक बिल्ली का बच्चा. फिर एक मगर ने पीछा किया, नानी की नाव का पीछा किया, नीना की नानी की नाव का पीछा किया. चुपके से, पीछे से, ऊपर से, नीचे से एक एक सामान खींच लिया. एक बिल्ली का बच्चा, एक केला एक आम एक पक्का एक कच्चा एक अंडा एक हंडा एक झंडा एक डंडा एक बोरी एक बोरा एक डोरी एक डोरा एक तोता एक भालू एक लहसुन एक आलू एक घीवर का जाल एक घोड़े की नाल एक ढोलक एक दीन एक घोड़े की जीन एक तलवार।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેજા વાંચે છે. રાજ્યમાં આવતીકાલથી 300 નવી એસટી બસ દોડાવાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી આ જાહેરાત કરતાં કહ્યું કે કોઈપણ સમારોહ વગર સીધા જ બસ ડેપો પરથી આ એસટી બસનો પ્રારંભ કરાશે. રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલ બચાવવા કટિબદ્ધ હોવાનું જણાવતા શ્રી સંઘવીએ કહ્યું કે ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે.
1: कल गुजरात के नागरिकों के लिए 300 नई बसों को लोकार्पण किया जाएगा. कोई भी प्रकार का फिजिकल कार्यक्रम उसमें नहीं रखा गया है. सीधा ही विभाग को ये सूचना दी गई है कि आपको ना कोई कार्यक्रम करना है ना ही वर्चुअल कार्यक्रम. कल सुबह 10 बजे से मास ट्रांसपोर्टेशन में उपयोग में आने वाली ये बसेस कल 10 बजे से लोगों की सेवा में खुली रखी जाएगी. ना ही कोई कार्यक्रम ना बसेस कोई एक जगह पे इकट्ठी की जाएगी. सीधा सेंटर्स पे भेजा जाएगा. फिर अपने आप में ईंधन का भी बचाव होगा, समय का भी होगा और रुपये का भी होगा.
0: શ્રી સંઘવીએ વધુમાં કહ્યું કે સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવાય. તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરવા સૂચના અપાઈ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગે ચર્ચા કરવામાં આવી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે તમામ મંત્રીઓ અને વિભાગોને બિનજરૂરી ખર્ચ ન થાય તેની સમીક્ષા કરવા સૂચના અપાઈ છે. આ સાથે તમામ વિભાગોને વિકાસના અને દરરોજના કામમાં અસર ન થાય તે રીતે પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ એટલે કે કેટલાક દિવસ ઘરેથી કામ કરવા અંગે વિચારણા માટે સમીક્ષા કરવા તેમજ અધિકારીઓને કાર પુલિંગ એટલે કે એક જ વાહનનો

0: સંયુક્ત ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલામાં ફરી ઘટાડો કર્યો. તેઓ આજે માત્ર 3 ગાડીઓ સાથે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પહોંચ્યા હતા, જ્યારે પ્રવીણ માળી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, સંજયસિંહ મહેડા સહિતના મંત્રીઓ પણ ઇલેક્ટ્રિક વાહન સાથે ગાંધીનગર પહોંચ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે ઇંધણ બચત અને પર્યાવરણ જાગૃતિ માટે સાયકલ યાત્રા શરૂ કરી. તેઓ ઘરેથી ઓફિસ જવા સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે વૈશ્વિક ઇંધણ સંકટનો સામનો કરવા દરેક નાગરિકને યોગદાન આપવા અનુરોધ કર્યો. કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ આ મહિનાનો તેમનો અમેરિકા પ્રવાસ રદ કર્યો. પ્રધાનમંત્રીએ ઇંધણ બચાવવા અને વિદેશ પ્રવાસ ટાળવા સહિતની કરેલી અપીલને ધ્યાનમાં રાખી શ્રી વાઘાણીએ તેમનો પ્રવાસ રદ કર્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. શ્રી વાઘાણી આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથક ખાતે સહકારી નાણાકીય સંસ્થાઓ પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના હતા. દેશભરમાં નીટની ફરી પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ નવી તારીખની જાહેરાત કરતા સોશિયલ મીડિયા સંદેશમાં ઉમેદવારો અને વાલીઓને માત્ર એનટીએના સત્તાવાર સ્ત્રોત પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે. અગાઉ 3 મે લેવાયેલી નીટ પરીક્ષા કથિત ગેરરીતિના કારણોસર રદ કરવામાં આવી હતી. આ અંગે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી 48 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. દરમિયાન હવામાન વિભાગે આજે કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દેવભૂમિ દ્વારકામાં ગરમીનો યલો એલર્ટ જાહેર કર્યું. બીજી તરફ અરવલ્લીમાં સરેરાશ તાપમાન 42-44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય વિભાગે પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પરમારે જણાવ્યું.
1: લૂ લાગવાના કિસ્સા અને ગરમીનું સ્વાસ્થ્ય પર અસર ન થાય તે માટે જેટલા શક્ય હોય અને ટાળી શકાય હોય તેવા પગલાં ભરવા માટે નાગરિકોને વિનંતી છે. બપોરે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ તથા ઉપલબ્ધ પ્રવાહી અને પાણીનું પ્રવાહ સતત વધારે વધારે પીવાની સલાહ આપવામાં આવે છે. બજારમાં મળતા વાસી અને બિનખાદ પદાર્થોનો ઉપયોગ ટાળવો જોઈએ તથા તાજા ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે.
0: મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ. તેમાં ચોમાસા પૂર્વે જળ સંચયના મહત્તમ કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય, તળાવો ઊંડા કરવા, ચેકડેમનું સમારકામ અને સફાઈ, નહેરોની સફાઈ તેમજ ખેત તલાવડી જેવા જળ સંગ્રહના પ્રકલ્પોને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા સૂચના અપાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવા ચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં 2 વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોઈ શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ.
2: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટ વેવ
3: એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ

0: પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: हेलो, हिंदुस्तान का तेरा तू? हेलो, मैं रंगून से बोल रहा हूँ. मैं अपनी बीवी रेणुका देवी से बात करना चाहता हूँ. हाँ हाँ,

શમશાદ બેગમ અને સાથીઓને આપણે સાંભળ્યા પતંગ ફિલ્મનું આ ગીત હતું. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, ફ્રિકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. અત્યારે સાંજના 5 થયા છે. સાંભળીએ આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત છાયા ગીત.

0: اس میں وہ محبت وہ مدتوں کی روایت، معلوم یہی ہوتا ہے کہ پھر لوٹ آئیں گے۔
1: વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા એફએમ 102.2 મેગાહર્ટઝ પર। આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે। સાંભળ્યા વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત।

0: का टेलीलॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
3: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે। કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
2: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
3: શું વાત કરે છે?
2: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
5: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે।
2: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત।
5: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
2: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે।
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
7: મનસુખભાઈ, ક્યાં ચાલ્યા?
3: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા।
7: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો।
3: ફોન થી શું થાય?
7: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો, લો થઈ ગયું કામ।
3: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને?

0: उन पर फटाफट काम।
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व मा अने माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना प्रयत्नों ना फल स्वरूपे हवे आवक नो दाखलो, जाति नु प्रमाण पत्र अने राशन कार्ड ने लगती 20 थी वधु सेवाओ हवे ऑनलाइन। तो बस घरे बैठा अर्जी करो अने तमारा दस्तावेजो व्हाट्सएप पर मेड़वो। आजे ज मुलाकात लो www.digitalgujarat.gov.in नी। सुगम डिजिटल गुजरात, लाइन थी ऑनलाइन।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે। આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ। પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવા ચુસ્ત ઢાંકીને રાખીએ। પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં 2 વખત સાફ કરીએ। માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોઈ શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ।
4: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત।
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
6: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
6: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।

यास्मीन फिल्म लागित होतो, तलत मेहमूदना रेशमी कंठमा। શ્રોતા મિત્રો, સાથે જ આજનો આ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ। આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે FM 102.9 દશાંશ મેગાહર્ટ્ઝ પર। હવે પ્રસ્તુત છે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ।

એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મંગાપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.9 દશાંશ મેગાહર્ટ્ઝ પર સાંજના 6 થયા છે. હિન્દી ફિલ્મ સંગીતના ગુલમહોર કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આ ગીતથી

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
1: સુનિધિ ચૌહાણના સ્વરમાં છે ચમેલી ફિલ્મનું ગીત.

0: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
1: અનુરાધા પોડવાલા અને બબુલ સુપ્રિયોના સ્વરમાં છે ફિલ્મ રોંગ નંબરનું ગીત.

ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગ

0: ઓપરેશન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આનંદ રાજાનંદ અને રિચા શર્માને સાંભળીએ. ફિલ્મનું નામ છે કિસ્મત.

0: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવા ચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં બે વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોય શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ.
1: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સોનુ નિગમ અને અનુરાધા પૌડવાલને સાંભળીએ, ઇન્સાફ ફિલ્મના ગીત.

रुद्राक्ष फिल्मागीत शान आणि सुरदेच्या वाणनावाजमा

0: ઉપકરણો અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટીંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે.
1: સરકારી કર્મચારીઓને ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ વાહન તેમજ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવાની પણ સૂચના અપાઈ છે. જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કરી હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું હતું.
0: પર્યાવરણ ઇંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ, જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે.
1: શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું કે મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે કરકસર અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ સહિતની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વના પગલાંની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસો દોડાવાશે. ગાંધીનગરમાં આ અંગેની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવોની અપીલને ધ્યાને રાખીને ઉદ્ઘાટન કે ભવ્ય સમારોહ વિના મુખ્યમંત્રીના ઝીરો સેરેમની સંકલ્પ હેઠળ આ તમામ બસ સીધી જ કાર્યરત કરાશે. શ્રી સંઘવીએ કહ્યું કે સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવવા સરકારે નિર્ણય કર્યો છે.
2: राज्य के गांधीनगर अहमदाबाद के बाहर से किसी भी व्यक्ति को गांधीनगर तक बैठकों में ना बुलाया जाए उसके लिए खास दबाव रखा गया है और साथ साथ जो बैठक वर्चुअल हो पाए ऐसी सभी बैठकों को वर्चुअल करने के लिए भी निर्देश दिए गए हैं. उसी के साथ जो लोग बाहर के शहर से या दूर दराज से आते हैं उन पे टोटली रोक लगाई गई है.
1: પ્રધાનમંત્રી મોદીએ ઇંધણ બચાવવા અંગે કરેલી અપીલને દેશભરમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે વલસાડમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા પેટ્રોલ પંપ પર લાંબી કતાર જોવા મળી છે. દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અફવાથી દૂર રહેવા અને જરૂર મુજબ પેટ્રોલ ભરાવવા લોકોને અપીલ કરી છે. તેમણે તંત્ર દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન સાધીને જિલ્લામાં ઇંધણનો પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપી છે. સાથે જ ભરૂચમાં પણ જાહેર પરિવહન સેવાને પ્રોત્સાહન આપવા આજથી જીએસઆરટીસી દ્વારા વિલાયત, સાયખા અને ભેરસમ જીઆઈડીસી વિસ્તાર માટે નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલામાં ફરી ઘટાડો કરતા તેઓ આજે માત્ર 3 ગાડીઓ સાથે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પહોંચ્યા, જ્યારે વિવિધ મંત્રીઓ પણ ઇલેક્ટ્રિક વાહન સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દેશભરમાં મેડિકલ કોલેજો માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા જાહેર કરાયેલી નવી તારીખ અંગે માહિતી આપતા કહ્યું કે આગામી 14 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશપત્ર ઉપલબ્ધ કરાવાશે. આવતા વર્ષથી નીટ પરીક્ષા કમ્પ્યુટર આધારિત પરીક્ષા સીબીટી પદ્ધતિથી લેવાશે તેવી પણ શ્રી પ્રધાને જાહેરાત કરી હતી. કેન્દ્રીય શિક્ષણમંત્રીએ કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ અનિયમિતતા અટકાવવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવાના પગલાં લેવાશે. બીજી તરફ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ ઉમેદવારો અને વાલીઓને માત્ર એનટીએના સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ કરવા અનુરોધ કર્યો છે. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થનો જથ્થો કબજે કરાયો છે. અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBએ માહિતીના આધારે મુંદ્રા બંદર પર આ કાર્યવાહી કરી છે. NCBએ મુંદ્રા કસ્ટમ વિભાગના SIIB શાખાની મદદથી એક જેટી પર આયાતી કન્ટેનરમાં તપાસ કરતા આ કેફી પદાર્થ મળી આવ્યો હતો.
3: અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે મુંદ્રા પોર્ટ પર હાથ ધરેલી કાર્યવાહીમાં 140 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુરુવારે મોડી સાંજે હાથ ધરેલી આ કાર્યવાહીમાં ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે તપાસ આદરી હતી અને આ તપાસ દરમિયાન એક કન્ટેનરમાંથી જે માલ દર્શાવાયો હતો તેના બદલે ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી છે. હિમાંગ પટણી, આકાશવાણી સમાચાર.
1: ગાંધીનગરના કલોલમાં 3 શ્રમિકના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ

0: મુકેશ મહેતા જણાવે છે કે કલોલમાં સહેજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસીની એક કંપનીમાં ગતરાત્રે જમીનની અંદરની ટાંકી સાફ કરતી વખતે 3 શ્રમિકોના મોત નિપજ્યા છે, જ્યારે 1 શ્રમિકની હાલત ગંભીર હોવાથી હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. આ અંગે અધિકારીઓએ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને જવાબદારો સામે જરૂરી પગલાં લેવાશે તેમ જણાવ્યું છે. માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જૂનાગઢ એસટી બસ મથકની મુલાકાત લીધી. દરમિયાન તેમણે મુસાફરો માટે ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓ તેમજ બસ મથકની સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું. આ સાથે જ મંત્રીશ્રીએ મુસાફરો અને બસ મથક પર વિવિધ દુકાનદારો સાથે સંવાદ કર્યો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે, તેમ છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. દરમિયાન લોકોને બપોરે બિનજરૂરી બહાર ન જવાની પણ સલાહ અપાઈ હોવાનું શ્રી શર્માએ જણાવ્યું.
1: लोअर लेवल में पश्चिमी से निकलकर सुबह हवाएं चल रही है, सौराष्ट्र कच्छ में वेस्टर्ली कंपोनेंट ज्यादा है, जबकि गुजरात रीजन में देखते हैं तो वेस्टर्ली से नॉर्थ वेस्टर्ली कंपोनेंट है. इसकी वजह से कुछ विंड स्पीड में ज्यादा है, टेम्परेचर डाउन होने की संभावना है. सबसे ज्यादा तापमान दर्ज किया गया भावनगर में 45.2 डिग्री सेल्सियस.
0: રાજકોટ ગ્રામ્યમાં આવતા તમામ મુસાફરોની પથિક પોર્ટલ પર નોંધણી કરવા જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું છે. દેશ વિરોધી પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકવા રાજકોટ ગ્રામ્યની હોટલ, ધરમશાળા, સમાજવાડી, ક્લબ હાઉસ, રિસોર્ટ કે કોઈપણ વ્યક્તિને ભાડે આપે તો તેની જાણ માલિક કે સંચાલકે પથિક વેબ પોર્ટલ પર કરવાની રહેશે. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલો શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. સ્નેચમાં 96 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 121 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ તેઓએ મેળવી છે. આ શ્રેણીમાં ડીપીઆર કોરિયાના સોંગ કુક યાંગે 112 કિલો સ્નેચ અને 151 કિલો ક્લીન એન્ડ જર્ક સાથે સુવર્ણચંદ્રક જીતીને વિક્રમ બનાવ્યો છે, જ્યારે ચીની તાઇપેઈના ચેન વેન હુઈએ કુલ 239 કિલો વજન ઉપાડીને રજત ચંદ્રક જીત્યો છે. તેમજ જાપાનના મિયાગો યુઈએ 219 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ભારતીય ડાક વિભાગ દ્વારા એક રાજ્ય એક જીએસટીના અસરકારક અમલીકરણ માટે અમદાવાદમાં કાર્યશાળા યોજાઈ. તેનો પ્રારંભ કરાવતા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે હવે નવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં એકીકૃત પ્રણાલી તરીકે કાર્ય કરશે, એટલે હિસાબી પ્રક્રિયા, ટેક્સ અનુપાલન તથા નાણાકીય રિપોર્ટિંગ વધુ સરળ અને અસરકારક બનશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. અધિકારીઓ અને કર્મચારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા રાજ્ય સરકારની સૂચના. નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાની જાહેરાત. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થોનો જથ્થો કબજે કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી ઘટે તેવી શક્યતા. અને ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.
2: આ કેન્દ્ર ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર સ્થિત છે. હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.
3: આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ.
4: એ રામ રામ ડાયાભાઈ, રામ રામ.
3: એ રામ રામ કાનજીભાઈ, રામ રામ. રામ રામ
4: ડાયાભાઈ.
3: હા,
4: ઉનાળાના તોપ મેં લેમડાનો સોયડો હારો લાગે કે તમને વાંબાનો સોયડો હારો લાગે?
3: ભાઈ કોનજીભાઈ, અત્યારે છે ને તો આ તાપ બહુ પડે છે ને, એટલે કોઈપણ ઝાડનો સોયડો છે ને તે મનને ઠંડક આલે ને શરીરને ઠંડક આલે. હો,
4: વાત હાસી. પણ ડાયબે, મને એક વાત ખરેખર એટલી મજાની લાગે છે.
3: હા,
4: કે ના પૂછે વાત.
3: જો
4: આંબાના ઝાડ નીચે બેસીએ,
3: હા,
4: અને તે આ સિઝન મેં,
3: ઓહ,
4: પણ ભૂડો જો ભૂખ લાજી હોય,
3: હા,
4: અને કેસર આંબો હોય,
3: હા,
4: કેસર કેરી લાગતી હોય,
3: હા,
4: અને ભૂડો પાચી જી હોય, આમ હાક થઈ જી હોય,
3: હા,
4: અને એને પાડી જયારે ખાઈએ, આહા, અમૃત જેવી લાગે ભાઈ. હો,
3: પણ એ આંબા નીચેથી નીકળીએ આપણે અને પવનનો જો એક વંટોળિયો આવે,
4: હમ,
3: અને પછી ઉપરથી જો આ પાકેલી

0: એરી પડે માથામાં,
1: ભાઈ માથું ફાડી નાખે.
0: માથું ફાડી તો ન નાખે પણ ચક્કર લાવી દે હો કોનજી
1: ભાઈ, ધડાક દઈને વાગે હો.
0: હા, એટલે જયારે વંટુરિયા આવે ને ત્યારે ઝાડ થી દૂર રહેવું પાછું.
1: એ વાત હાસી, પણ લેમડા નું ઝાડ હોય તો પાછું કઈ માથામાં વાગે ના કશું. હું
0: લેમડા નું ઝાડ હોય તો એ તો લેંબોડી તો બહુ નોની આવે, પણ કોનજી ભાઈ લેમડા નું ઝાડ છે ને વધારે આયુષ વાળું થાય, વધારે ઉંમર વાળું થાય તો એનો ડાળો ભાગી પડે.
1: હા, એ વાત તો હાજર.
0: એટલે ઝાડ નીચે આ વંટોળીઓ આવે ત્યારે નહીં રહેવાનું
1: ભાઈ. હવે
0: તો ઝાડની નીચે ઠંડક બહુ સારી મળે હો
1: ભાઈ. આવશે ને આ ઉનાળાના દાઢાઓ પૂરા થશે એટલે વાવાઝોડો ને વંટોળીઓ તો આ વર્ષે રહેશે જ ભાઈ.
0: કોનજે ભાઈ, અરે આ ઉનાળામાં એ વાવા વંટોળીઓ આવે છે.
1: હવે હમણાં ભાઈ મેં પેપર મેં વાંચેલું, હમણાં લગભગ કાલના પંધાળાના પેપર મેં હતું ભાઈ, ઉત્તર પ્રદેશ બાજુ કોક જનો પેલું બોર્ડ છે ને, પેલું નહી આપણે લગાવતા પેલી જાહેરાતો વાળું, એને જાલીનું ભર એટલે બરાબર નું વંટોર્યું આવ્યું ભાઈ. એને ફંગોળ્યો, હું પેપર નું કહું છું અને પાછો વિડીયો બતાવ્યો, 35 ફૂટ ઊંચે ફંગોળ્યો છે એને.
0: ઓહો, એટલે બોર્ડ હાથે?
1: ના, બોર્ડ તો એને સૂટી જ્યું પણ એને ફંગોળ્યો 35 ફૂટ. અને ભાઈ વિડીયો બતાવે છે, જો એ નેસે પડે છે ને એને હાથ પગ નો હાડકો બધો ભાજ જાય છે
0: ભાઈ. 35 ફૂટ ઊંચે થી પડે એટલે હું કેવાનું,
1: હવામાં ઉડતો બતાવ્યો છે આમ બોલો.
0: હા, પણ 35 ફૂટ ઊંચે થી જમીન ઉપર પડે એટલે હું કેવાનું, નીચે કઈ જમીન પર રૂમ મેલું છે, ગાદીઓ મેલેલી હશે કે હાજો નરવો રે
1: કશું ના રે ભાઈ. એટલે આ વાવાઝોડું આવે ને તારે ઝાડ થી દૂર રહેવું, ઝાડ ની નેસે નહીં ઉભું રહેવું, વીજળીના થોભલા પાસે નહીં ઉભું રહેવાનું. અને વાવાઝોડું આવે તો થોડું દૂર કોઈક ઝાડનું બોંટવું હોય, નોનું ઝાડવું, એનું બોંટવું ઝાલીને ભાઈ બેહી રહેવું.
0: કોનજે ભાઈ, આ ઝાડવો છે ને, આ ઝાડવો ના હોત તો મને એમ લાગે છે કે આ આ જીવસૃષ્ટિનું અસ્તિત્વ ના હોત
1: ભાઈ. કઈથી હોત?
0: જેમ કે ઓક્સિજન જે છે ને એ આ ઝાડવો જ પેદા કરે છે. હો
1: દયા ભાઈ, એક વાત મને હમણાં યાદ આવી.
0: હા,
1: કે તમે આ ઓક્સિજન ની વાત કરી ને, તો પેપરાનું ઝાડ છે ને કે ઓક્સિજન બહુ આલે છે.
0: અલ્યા, એમ કેવું છે કે પેપરાનું ઝાડ છે ને તે રાત દાડો ઓક્સિજન છોડે છે,
1: હવે
0: અને બીજા ઝાડ છે ને તે દિવસના ઓક્સિજન છોડે છે અને રાતના છે ને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. એટલે પેપરાનું વૃક્ષ છે ને તે 24 કલાક આપણું ને ઓક્સિજન આલે છે
1: ભાઈ. છે ને આ પ્રકૃતિની અંદર એટલી બધી જે એ પેલી ખૂબીઓ ભરેલી છે,
0: માયા જાણશે
1: જેની કોઈ સીમા નહે ભાઈ. હો, હું તમને એમ કહું કે હમણાં વચ્ચે કોરોના 4-5 વર્ષ પહેલો આવેલો.
0: હા, તે
1: બરોબર. તારે એક વનસ્પતિ હતી ગળો અને લેમડા ઉપરની ગળોનો ઉકારો લોકોએ બહુ પીધેલો.
0: ઔષધિની વાત કરે છે એમ બોલે,
1: પણ એ તે લેમડાના ઝાડ ઉપર ચડાયેલી હોવી જોઈએ પાછી.
0: અલ્યા કોનજે ભાઈ, એ તો લેમડાના ઝાડ પર ચડાયેલી નહીં, એ તો લેમડાના ઝાડ પર કુદરતી રીતે ઉગે.
1: એમ?
0: હા, ચડાવવાની નહીં, એ તો ગળો છે ને એ વસ્તુ એવી છે કે કુદરતી રીતે જ થાય.
1: ઓહો,
0: તમારાથી એને આ બનાવેલી ના થાય.
1: એમ? કુદરત ને કઈ પોસી વળવું કો
0: ભાઈ? કુદરત ને પોસી વળવાનું નહીં, એને કુદરત ની લીલા છે ને એને જોયા જ કરવાની
1: ભાઈ. અપરંપાર છે, જોયા નહીં કરવાની, એનો પાર પામી શકાય એમ જ ને ભાઈ. આ વસુંધરા ધરતી માં છે ને, એમે તમે એક જગ્યાએ મરસીનો સોળ રૂપો, બીજે જોમફરીનો રૂપો, ત્રીજે વાંબો રૂપો, એ ભાઈ જાત જવાત ના સ્વાદ આવે છે ભાઈ. આ ધરતી માં ચિયું મરસું ઓરેલું છે તે મરસાનો સ્વાદ આવે. હે, કેસર કેરી તમે ખોસો તો અમૃતનો સ્વાદ આવે છે ભાઈ. આ વસુંધરા છે ને પ્રભુએ એવી બનાવી છે ને, પણ એની આપણને મન કિંમત નહીં. આપણે તો પેલું મંચુરિયન, પેલી પૌ ભાજી, આવું બધું હોવું જોઈએ છે સટાકેદાર.
0: કોનજી ભાઈ, એ તો અમારા વડીલો એમ કહી ગયેલા કે જે વસ્તુ તારી પાસે છે એની તને કિંમત નથી.
1: હાસી વાત છે.
0: અને જે તારી પાસે નથી એને મેળવવા હારું તું રાત

0: મહેનત કરે છે.
1: આ સિવાય છે લાખ રૂપિયાનો બોલભાઈ આ પ્રકૃતિના ખોળે જે ઝાડમાં ઉછેર્યો છે ને ભગવાને, અને એક એક મેં એવા એવા સ્વાદ ભર્યા છે ને કે ડાયાભાઈ તમે મથીન મરી જાઓ ને તો તમારાથી એ રેંગણી કે બટાકીનો સ્વાદ એમને એમ ના આવે એમ.
0: વાંઝે ભાઈ આ તો કુદરતી વસ્તુ છે, એટલે આપણે એને જો કંઈ કરવા જઈએ ને મય તો પેલું હાઇબ્રિડ અનાજ છે એવું છે
1: હવે
0: એમાં કોઈ સ્વાદ નહીં આવતો.
1: હાલો કશું નહીં નામે નહીં જો
0: એના જેવું થઈ જાય,
1: ખાલી ગોકાદેવની જેમ ગરિયા હોય એવું જ લાગે છે. બાકી પેલા તમે મરસુન રોટલો ખાતા હતા ને બાપુ, 32 વાટકી ભોજનનો સ્વાદ અંદર આવતો હતો મરસાનો રોટલો અને ડુંગળી મેં, અને તમે ખાધા હોય એના ઉરકાર આવતા હતા. અત્યારે તો તમારે પેલા ગેસના બોટલા ઉપર પકોયેલું ઝરમરના વાહણો એલ્યુમિનિયમનો લોખંડની લોડી મેં તપાયેલા રોટલો એ ખાવ પણ કશું નહીં. પણ જે માટીના વાહણોમાં તમે ખાતા હતા જી તાવતા હતા એમે એક સમસી તેલ માટીના વાહણ મેં રેડીની જે શાકભાજી બનાવતા હતા ને આહા અમૃતના ઉરકાર આવતા હતા.
0: અલ્યા કોનજીભાઈ જો કોઈ વઘાર કરે ને તો 1.5 કિલોમીટર હોદી તો એને સુગંધ જાય.
1: પણ અત્યારે આપણે છે ને આ તો વાત તો ચાલે છે જાળવવાની પ્રકૃતિની, એમ હું તમને એમ કહું કે એલ્યુમિનિયમનો વાહણો જલ્દી ગહાઈ જાય. પણ અત્યારે તો લોકોને પેલો માટીનો કારો પેલો કલેણો ગહવા મેં ખબર નહીં કંઈક ચીડ આવે છે કે દુખાવો થાય છે કે હાથ કાળા થઈ જાય છે, એટલે લીધે દીધો ને બનાવતો શું મને ડાય ભાઈ સમજાતું ને
0: કોનજે ભાઈ આ છે ને. તો હવે મારે કોઈ કહેવું નહીં, પણ પહેલાં છે ને આ કાર્યક્રમ સાંભળી લઈએ
1: એમ
0: પછી આપણે વાત આગળ વધારીએ. મને કહેવાનું તો બહુ થાય છે પણ આ ટેમ થયો છે તો રેડિયો સાંભળી લઈએ,
1: ચાલ્યું રહેવાતું રહે હે ને.
0: હા
1: તો કરો રેડિયો, રેડિયાનો અભાસ બરાબર.
0: હા લો રેડિયો સાંભળો. આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ. કૃષિ જગત કાર્યક્રમનો આજનો વિષય છે ખેડૂત ઉપયોગી વૃક્ષ વડ. લેખન અંજનાબેન સોલંકી, પઠન કેતન રાવલ.
2: મિત્રો, ખેડૂતો માટે પાક અને વૃક્ષ આ બંને સિક્કાની બે બાજુ પ્રમાણે છે. ખેડૂતો ખેતરમાં પાક પકવે સાથે સાથે ખેતરના સેઢે વૃક્ષોનું વાવેતર કરે. હા, કદાચ ખેડૂતો વૃક્ષોનું વાવેતર ન કરે તો પણ ઘણા વૃક્ષો આપોઆપ કુદરતી રીતે પણ ઉગી નીકળતા હોય છે. પણ એ વૃક્ષની જો માવજત ન કરવામાં આવે તો એ વૃક્ષ મોટું થઈ શકતું નથી. એટલે કે જે વૃક્ષનો છોડ હોય એ આપોઆપ ઉગી નીકળ્યો હોય, પરંતુ જો તેને રક્ષણ ન મળે, ભર ઉનાળે પાણી ન મળે તો કદાચ એ સુકાઈ જતો હોય છે. એટલે થોડી માવજતની જરૂર પડતી હોય છે, ત્યાર પછી તે વૃક્ષનું રૂપ ધારણ કરે છે. પણ આપણે જોઈએ છીએ કે ખેડૂતો મોટે ભાગે પોતાના ખેતરના શેઢે પાડે ફળા વૃક્ષો રહેવા દેતા હોય છે, કાંટાળા વૃક્ષો દૂર કરી દેતા હોય છે. પરંતુ કાંટાળા વૃક્ષોમાં જો બોર હોય, ગોરસ આંબલી હોય એવા થોડા ઘણા વૃક્ષ રાખતા હોય છે, કારણ કે એમાં થોડા ફળ પણ મળી રહેતા હોય છે અને એ વૃક્ષનું લાકડું ખેતીમાં પણ ઉપયોગી હોય છે. પરંતુ મિત્રો, આજે કાર્યક્રમમાં બીજા બધા કોઈ વૃક્ષની વાત નથી કરવી. ખેતરના શેઢે અને ગામને પાદર શોભાયમાન રહેતું વૃક્ષ એટલે વડ વિશે વાત કરવી છે. આપણે કોઈ ગામડામાં જઈએ તો ગામને પાદર એકાદ વડલો તો જોવા મળે જ, તળાવની પાળે જઈએ તો તળાવની પાળે પણ વડલો તો જોવા મળે જ. પણ કદાચ દરેક ખેતરના શેઢે વડલો ના જોવા મળે. વડ એ ઘટાદાર વૃક્ષ છે, એટલે ખેડૂતો પોતાના ખેતરના શેઢે વડ જાતે વાવતા નથી. હા, કુદરતી રીતે ઉગી નીકળ્યો હોય તો તેની માવજત કરીને ઉછેરે છે ખરા. અને હા મિત્રો, વડના વૃક્ષનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ રહેલું છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિકોણથી તેને મહત્વપૂર્ણ વૃક્ષ માનવામાં આવે છે. વડના પાંદડા, ફળ, છાલ આ શારીરિક બીમારી દૂર કરવામાં મદદ કરે છે તેવું કહેવાય છે. આ વૃક્ષના મૂળ જમીનની અંદર દૂર દૂર સુધી ફેલાયેલા હોય છે. વડ વૃક્ષના પાંદડા 1 કલાકમાં 5 મિલીલીટર ઓક્સિજન છોડે છે. આ વૃક્ષ દિવસમાં 20 કલાકથી વધારે સમય ઓક્સિજન આપે છે. જો કંઈ વાગ્યું હોય તેના પર હળદર સાથે આ વૃક્ષનું દૂધ મિક્સ કરીને લગાવી દેવામાં આવે તો ઘા ઝડપથી રૂજાય છે, આવું દાદીમાનું વેદું કહે છે. અને ખાસ કરીને છાંયડા માટે આ વૃક્ષ બગીચાઓમાં પણ રોપવામાં આવે છે, રસ્તાઓની બંને બાજુ પણ ઉગાડવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સૌથી મોટા વડ વનસ્પતિનું ઉદ્યાન શિવપુર કોલકાતા ખાતે આવેલું છે.

ગુજરાતના નર્મદા કિનારે આવેલો કબીર વડ પણ ખૂબ જાણીતો વિશાળકાય વડ છે. વડ જ્યારે તરુણ અવસ્થામાં હોય ત્યારે તે પરરોહી હોય છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે કોઈ દિવાલો ઉપર પણ જો કોઈ પક્ષી દ્વારા વડનું બીજ પડ્યું હોય તો દિવાલ ઉપર પણ વડનો છોડ ઉગી નીકળતો હોય છે. આ રીતથી પીપળો પણ ઉગી નીકળતો હોય છે. પરંતુ આ વૃક્ષ દિવાલો કે મકાનો ઉપર ઉગી નીકળવું વિનાશકારી હોય છે, કારણ કે તેના મૂળ આગળ જતા મોટા થાય, પહોળા થાય તો એ દિવાલને નુકસાન કરી શકે છે. પરંતુ જો વડલો બગીચામાં રોપવામાં આવે, ગામને પાદર રોપવામાં આવે, તો તેના પાકા ફળો ખાવા માટે અનેક પક્ષીઓ એ વડના વૃક્ષ ઉપર આવતા હોય છે. ફક્ત પક્ષીઓ જ નહીં, વાંદરાઓ પણ વડના વૃક્ષ પર આવતા હોય છે અને આ વડના ટેટા ખાતા હોય છે. વડના પર્ણોનો પશુ ચારા તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. જો કે વડના લાકડા ઇમારતી મૂલ્ય ઓછું ધરાવે છે, પરંતુ ખેડૂતો માટે તેમાંથી તંબુના થાંભલા, ગાળાની ઘૂસરી વગેરે બનાવી શકાય છે. વડની છાલ અને હવાઈ મૂળમાંથી જાડા દોરડા પણ બનાવી શકાય છે. ઘણી વખત ખેડૂતો દાંતના દુખાવામાં પણ વડનો ઉપયોગ કરે છે. આયુર્વેદ અનુસાર વડ તુરો, મધુર, શીત અને વૃક્ષ છે. સામાન્ય રીતે વડનું વૃક્ષ ઘેઘૂર અને ઘટાદાર હોય છે. ગામને પાદર, ફળિયાના ચોકમાં, નદી કે તળાવના કિનારે તેને અવશ્ય વાવવું જોઈએ. ઘણીવાર તો વડની વડવાઈઓ એટલી બધી વધેલી હોય છે કે તેમાંથી વૃક્ષનું થડ પણ શોધવું મુશ્કેલ પડી જાય છે. અને આનું ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાતમાં આવેલો કબીર વડ, જે અંદાજે 300 વર્ષથી વધુ જૂનો હોવાનું મનાય છે. વડનું વૃક્ષ વિકટ પરિસ્થિતિમાં પણ ફાલવા ફૂલવાની ક્ષમતા અને ધોમ ધકતા તાપને સહન કરીને છાંયો આપવાની ક્ષમતા ધરાવે છે. આટલા માટે જ ભર ઉનાળે પણ વડલા નીચે છાંયડો હોય છે અને રખડતા પશુઓ, કૂતરાઓ આ વડના છાંયે ઉનાળાના ભર બપોરે આશ્રય લેતા હોય છે. મિત્રો, વડના ઝાડમાં મૂળ જેવી વડવાઈઓ ફૂટતી હોય છે અને આ વડવાઈઓ છેક જમીન સુધી નીચે લટકતી હોય છે અને જમીન સાથે મળીને જમીનમાં મૂળ મૂકી દેતી હોય છે. ઘણી વખત દાંતના પીડાની મજબૂતાઈ માટે વડની વડવાઈ અથવા વડની ડાળીનું દાંતન ગામડાના લોકો કરતા હોય છે. કહેવાય છે કે તેનાથી દાંત મજબૂત થાય છે અને પીડાના રોગ મટે છે. વડની ડાળીઓ ઉપર નવા મૂળ ફૂટે તેને આપણે વડવાઈ કહીએ છીએ અને આ વડ ઉપર નાના લાલ રંગના ફળ આવે છે તેને આપણે ટેટા કહીએ છીએ. ગુજરાતીમાં એક શરત કહેવત છે કે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. આપણે જેવું બીજ વાવીએ તેવું જ આપણને ફળ મળતું હોય છે. મિત્રો, તમને એક સવાલ કરવામાં આવે કે ગુજરાત રાજ્યનું એવું કયું શહેર છે કે જેનું નામ વડ ઉપરથી પડેલ છે? આપણા પંચમહાલ જિલ્લા માટે આ શહેર ખૂબ નજીક છે. આપણા પાડોશી જિલ્લાનું જ શહેર છે અને એ જિલ્લો એ શહેરના નામ પરથી જ પડેલ છે. બોલો મિત્રો, કઈ યાદ આવે છે? સીધી જ વાત જણાવી દઉં કે વડોદરા શહેરનું નામ વડ ઉપરથી પડેલું છે. વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર જેનું જૂનું નામ વટપદ્ર હતું. વડોદરાનું નામ સંસ્કૃત વટચ્યૌદરે પરથી રાખવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા બધા વડના ઝાડ હોવાથી વડ હેઠળ વિકસેલું શહેર એટલે વટચ્યૌદરે, જે આગળ જતા તેનું નામ વડોદરા થયું. અંગ્રેજીમાં આપણે તેને બરોડા કહીએ છીએ. તો મિત્રો, તમારા ગામમાં વડના વૃક્ષ છે ખરા ને? હશે, દરેક ગામમાં વડના થોડા ઘણા અંશે પણ વૃક્ષો તો હોય જ છે. ભલે આપણે નવા વૃક્ષો વાવતા નથી, પરંતુ જૂના વૃક્ષો કાપતા પણ નથી. પરંતુ વૃક્ષ વાવવું જોઈએ. વડના વૃક્ષના છોડ પણ આપણને નર્સરીમાંથી મળી શકે છે, તે પણ રોપી શકાય, ઉછેરી શકાય. માટે અવશ્ય વડના વૃક્ષ વાવવા જોઈએ. ઉનાળામાં તો આ વડ વૃક્ષ આપણા માટે એક મોટો આશરો બની જતું હોય છે. ફક્ત માણસ માટે જ નહીં, પશુ પક્ષી ઘણા બધા તેનો આશરો લેતા હોય છે. આપણે ઘણી વખત ઉનાળાના બપોરનો નિબંધ લખવાની શરૂઆત કરીએને ત્યારે નિબંધના પહેલા જ પેરેગ્રાફમાં ગામને પાદર એક સરસ મજાનો ઘટાદાર વડલો હતો એવું આપણે લખીએ છીએ અને બળબડતા બપોરે એ વડલાની નીચે ગામના નાના મોટા છોકરાઓ રમતો રમતા હતા અને ઘણા બધા પ્રાણીઓ કૂતરાઓ તેની નીચે આશરો લેતા હોય છે, કેટલાય પક્ષીઓ

વડ ઉપર માળો બનાવીને રહેતા હોય છે અને ઉનાળાની ગરમીમાં એ ઠંડકનો અનુભવ વડના વૃક્ષ ઉપર કરતા હોય છે, આવું લખીએ છીએ. પરંતુ આવું ક્યારે લખી શકીએ કે જ્યારે આપણે આવું જોયું હોય ત્યારે લખી શકીએ? હા મિત્રો, અત્યારની જે નવી પેઢી છે એ પણ આવું જુએ, એનું નિરીક્ષણ કરે અને એના માનસપટ ઉપર પણ આ ઉનાળાના બળબળતા બપોરમાં વડના વૃક્ષનું શું મહત્વ છે એ અંકિત થાય એની જવાબદારી આપની છે. માટે વડના વૃક્ષનું વાવેતર કરીએ, જતન કરીએ અને તેનું રક્ષણ કરીએ. આપણે ત્યાં તો બહેનો વડ સાવિત્રીનું વ્રત ઉજવે છે અને વડની પૂજા પણ કરે છે, ત્યારે દરેકે આ વડનું મહત્વ સમજી તેનું જતન કરવું જોઈએ.

આપ સાંભળી રહ્યા છો કૃષિ જગત કાર્યક્રમ. કૃષિ જગત કાર્યક્રમનો આજનો વિષય હતો ખેડૂત ઉપયોગી વૃક્ષ વડ. લેખન હતું અંજનાબેન સોલંકી, પઠન કેતન રાવલ, અને કાર્યક્રમમાં હવે સાંભળીએ

0: કોનજીભાઈ, હવે છે ને આપણે આ કાર્યક્રમ આવ્યો, કાર્યક્રમમાં તો આ ઝાડવા વિશેની વાત અને તેમાં પાછો વડ, વડની વાત આવી. હવે વડ છે ને તો બહુ વર્ષો સુધી એનું આયુષ્ય લાંબું.
1: હવે
0: તમને ખબર છે કબીર વડ,
1: હવે
0: એ કબીર વડ ચેટલો મોટો ઘેરાવામાં હતો,
1: ભાઈ 3-4 વર્ષ થઈ ગયો.
0: હા, એટલે આ ભાઈ કોનજીભાઈ આવશે ને, ઝાડ ફળ આલે, ફૂલ આલે, પાન આલે, લાકડું આલે, મૂળ આલે, આ બધું એનું છે ને બધું ઉપયોગમાં આવે.
1: ભાઈ એની ઔષધિ એટલે આ દનિયાની તોલે કશું ના આવે. તમને શરીરમાં કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિની ઉપાધિ થઈ હોય, કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય ને, તો આ આ જે ઝાડમાં છે, જે પ્રકૃતિની અંદર જે છોડ હશે ને, મટાડી દે. શરદી, ખાંસી, તાવ, માથું, કેન્સર, કબજિયાત, કોઈ પણ પ્રકારનો ચામડીનો રોગ, આ બધું આ ઝાડવામાં એવી બધી ઔષધિઓ પડેલી છે કે તમને મટાડી દે.
0: કોનજી ભાઈ આપણું ને મટાડી નહીં દે, રોગને મટાડી દે.
1: હા, રોગને મટાડી દે.
0: એટલે કુદરતે છે ને આ ઝાડવામાં એવી શક્તિ આલી છે આ છોડવામાં, કે આપણે જે કઈ જે રોગ છે તે રોગને ભગાડે છે.
1: ભાઈ
0: એને સમજવું પડે.
1: એમે ઠોસી ઠોસી ને પ્રભુએ ગુણ ભર્યા છે. આ એક જુઓ, તમને હું કહી દઉં કે ગળો, હરડી, બીટ, પછી તમામ પ્રકારની ભાજી, તમામ પ્રકારના જે બીટ છે, જે કંદમૂળ છે, તે આ પહેલાના જે આપણા સાધુ સંતો મહંતો જે જંગલોમાં રહી, ડુંગરોમાં રહીને જે તપશ્ચર્યાઓ કરતા હતા, એ શું ખાતા હતા? આ કંદમૂળ ભાઈ ખાતા હતા, ઝાડનો પાંદડો એવો ખાતા હતા, અને એ રહીને વર્ષો સુધી તપશ્ચર્યા કરતા હતા. આપણે તો ઘરમાં કોક જગ્યાએ ધ્યાન ધરવા બેહવું હોય ને તો 5 મિનિટ તમારાથી ટકાવ ના થાય. ચમ કે મોબાઈલમાં જોઈ લે કુનો મેસેજ આવ્યો હશે, કુનો ફોન આવ્યો હશે, એને આ 4 વગરના રમકડા વગર રહેવાતું નહીં. પણ પહેલાંના જે સંતો હતા, આપણી જે પ્રજા હતી, આપણા જે બાપદાદાઓ હતા, એ જંગલોમાં જ રહેતા હતા. ભાઈ
0: કોનજી ભાઈ, વાત તો તમારી બહુ સાચી છે. અને જંગલોમાં છે ને તો જીવન જરૂરિયાતની બધી વસ્તુ મળતી
1: હતી. એમને હોવા વરા ના થાય તો હજી સહમો નતો આવતો.
0: અલ્યા આ ભાઈ કઈથી આવે? ચમકે આ છે ને બધું ઓરિજિનલ વસ્તુ એમને મળતી હતી. અને તમને ખબર છે કોનજી ભાઈ, આજે જેટલી જેટલી દવાઓ છે ને, એટલી બધી દવાઓમાં આ ઝાડના મૂળિયા, પોંદડા, કે ઝાડની જ વસ્તુ કે છોડની જ વસ્તુઓ વપરાયને આ ગોળીઓ બને છે.
1: હાસી વાત છે, પણ આપણને એની ગણતરીની અત્યારે આપણે એનું નિકંદન કરવા બેઠા છીએ. ઝાડો કાપીએ પણ એટલા રોપતા

0: નહીં, એની સાસવણી નેહ કરતા.
1: કોનજીભાઈ, આમાં એવું છે ને કે આ મોણા હવે પગ ઉપર કુહાડી નહીં મારતો, પણ કુહાડી ઉપર પગ મારે છે.
0: કોહાડી પર પગ માર્યો છે,
1: હા, એને ઝોણ છે, છતાંય પગ મારે છે. હવે આ પગ ઉપર કુહાડી મારે એટલે કે એને ખબર નહીં, જોણે અજોણે વાગી જાય, પણ આ તો કુહાડી ઉપર પગ મારે એટલે એને ખબર છે કે અહીં વાગવાનું છે, છતો બી પગ મારે.
0: ભાઈ આ જાડવો કાપી કાપીને બી સહેજ રાખ્યો છે, બી સહેજ રાખ્યો છે ભાઈ, પણ ખરેખર આ બધું ખોટું છે. અને એક ઝાડ ઉછેરવાની આપણી જવાબદારી છે, એક ઝાડ હાસવવાની પણ આપણી જવાબદારી છે. ડાયા ભાઈ હું તમને એમ કહું કે હવારમાં આપણે આ દાંતણ કરીએ ને, તો દાંતણથી આપણા દાંત મજબૂત રહેતા હતા. અત્યારે તો પેલી બરાશ પ્લાસ્ટિકની લોકો ગહે છે.
1: અલ્યો કોનજીભાઈ, એમાં બરસ ગહવા ગહવામાં તો છે ને મોડાને અવાળા ઘહાઈ જાય છે,
0: અવાળા ઘહાઈ જાય છે અને પાયરિયાનો રોગી થાય છે.
1: ઓ થાય છે. પણ હવે કોનજીભાઈ છે ને વાત એમ છે કે આ ઝાડવો આપણે રોપવો જોઈએ
0: હવે,
1: અને બીજાને તો ના કહેવાય પણ આપણા ખેડૂતોએ
0: હવે
1: શેઢે પાડે ઝાડવો રોપવો જ જોઈએ. અને ઝાડવો રોપી અને બીજું તો કંઈ નહીં, પણ આ જીવન જીવવા હારું જે ઓક્સિજન છે એનો ઘટાડો નહીં થાય અને એ વધતો રહે, એવું કંઈક કરવું જોઈએ. તો આ પ્રકૃતિ છે ને
0: હસવાઈ રહે,
1: જીવતી રહે,
0: હાસી વાત નહીં. તો ભવિષ્યમાં હું તમને એમ કહું છું કે પેલો ઓક્સિજન હારું લોકો આ કહેજે, નહીં તો ખભે છે ને બાટલા લઈને ઓક્સિજન ના ફરવું પડશે.
1: વાહ, એવું એ બને કોનજીભાઈ. અને હારું હવે છે ને
0: ટેમ થયો છે,
1: ટેમ થયો છે, તો હવે
0: છૂટા
1: પડીએ, ફરી પાછા ચારેક મળીશું. એ આવજો.
0: રામ રામ રામ રામ.

કૃષિ જગત આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રીલે કરીશું.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડ્સ જવા રવાના. પ્રધાનમંત્રીએ તાજેતરમાં યુએઈ પર થયેલા હુમલાની ટીકા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિમાં અન્ય દેશ પર નિર્ભર ન રહી શકે. દેશભરમાં નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 IPS અધિકારીઓને સસ્પેન્ડ કર્યા અને IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અબુધાબીમાં સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે વાતચીત કરી. તેઓ યુએઈ અને યુરોપને આવરી લેતા 5 દેશના પ્રવાસના પ્રથમ તબક્કામાં આજે સવારે યુએઈ પહોંચ્યા હતા. વિમાન મથક યુએઈના રાષ્ટ્રપ્રમુખ દ્વારા તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડાયેલા વૈશ્વિક પુરવઠા વિક્ષેપ વચ્ચે ઉર્જા સહયોગ અને દ્વિપક્ષીય વેપારમાં વધારો અંગે ચર્ચા કરી હતી. તેમના પ્રારંભિક સંબોધનમાં શ્રી મોદીએ યુએઈ પર તાજેતરના હુમલાઓની સખત ટીકા કરી અને તેમને સંપૂર્ણપણે અસ્વીકાર ગણાવ્યા હતા.
1: યુએઈ પર હુએ હમલો કે હમ કઠોર નિંદા કરતે હૈ. યુએઈ કો જિસ તરહ નિશાના બના ગયા હૈ, યે કિસી ભી રૂપ મેં સ્વીકાર્ય નહીં. ઇન કઠિન પરિસ્થિતિઓ મેં આપને જિસ સંયમ કરે ઓર વિઝન કા પરિચય દિખાયા હૈ, યે બહોત હી સરાહનીય હૈ. રાષ્ટ્રીય એકતા, સુરક્ષા ઔર ક્ષેત્રીય અખંડતા બનાએ રખને આપકે નેતૃત્વ મેં ઉઠાયે ગયે કદમો કા હમ અભિનંદન કરતે હૈ.

0: મુલાકાત દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને શ્રી મોદીને સેરેબ્રાસ ચિપ ભેટમાં આપી હતી. આ અદ્યતન ચિપ્સ ભારતની આગામી 8 એક્સાફ્લોપ સુપર કોમ્પ્યુટિંગ સુવિધાને શક્તિ આપવા તૈયાર છે. સાથે જ શ્રી મોદીએ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદને વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું. યુએઈની મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી હવે તેમની મુલાકાતના બીજા તબક્કામાં નેધરલેન્ડ જઈ રહ્યા છે. ત્યારબાદ શ્રી મોદી 6 દિવસના પ્રવાસ દરમિયાન સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંયુક્ત આરબ અમીરાત યુએઈના પ્રવાસ દરમિયાન બંને દેશે ઉર્જા અને આર્થિક સહકારને નવી શક્તિ આપવા અનેક મહત્વના કરાર અને પહેલ પર સંમતિ દર્શાવી. અબુધાબીમાં પ્રધાનમંત્રી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનની બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ બંને નેતાઓએ ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ અને અબુધાબી નેશનલ ઓઇલ કંપની વચ્ચે થયેલા વ્યૂહાત્મક સહકારના કરારનું સ્વાગત કર્યું. તે અંતર્ગત ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાં યુએઈની ભાગીદારી વધારીને 30 મિલિયન બેરલ કરાશે. દરમિયાન યુએઈની સંસ્થાઓ દ્વારા ભારતમાં 5 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન કોચીન શિપયાર્ડ લિમિટેડ અને ડ્રાય ડોક્સ વર્લ્ડ દુબઈ વચ્ચે ગુજરાતના કોરિડોરમાં જહાજ સમારકામ ઘટક સ્થાપિત કરવા અંગે પણ સમજૂતી કરાર કરાયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સાથે આજે શ્રી સત્યસાઈ જિલ્લાના પુટુપર્થી ખાતે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ સુવિધાનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે શ્રી સિંહે કહ્યું કે આંધ્રપ્રદેશ ભારતના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ વિઝનના મુખ્ય સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નવા શરૂ કરાયેલા સંરક્ષણ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે, ઔદ્યોગિક વિકાસને વેગ આપશે અને યુવાનો માટે મોટા પાયે રોજગારીની તક ઉભી કરશે. શ્રી સિંહે કહ્યું કે ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિમાં અન્ય દેશ પર નિર્ભર રહી શકે નહીં. તેમણે ભાર મૂક્યો કે સાચી રાષ્ટ્રીય સુરક્ષા આત્મનિર્ભરતા પર આધારિત હોવી જોઈએ. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન હેઠળ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા વિકસાવવામાં આવી રહેલી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ સુવિધા ભારતના સ્વદેશી 5મી પેઢીના સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામ માટે એકીકરણ, વિકાસ અને ફ્લાઇટ પરીક્ષણ કેન્દ્ર તરીકે સેવા આપશે.
1: फ्यूज जो होता है वह किसी भी गोला बारूद का सबसे यह इम्पॉर्टेंट हिस्सा होता है. चाहे आर्टरी शेल हो, बॉम्ब हो या कोई भी युद्ध सामग्री हो, बिना भरोसेमंद इलेक्ट्रिक फ्यूज के सब बेकार है. यहां बनने वाले अत्याधुनिक फ्यूज हमारी सेनाओं को ताकत देंगे और यह प्रोजेक्ट हमारी एम्युनिशन मैन्युफैक्चरिंग में सेल्फ रिलायंस आत्मनिर्भरता का एक नया चैप्टर जोड़ेगा.
0: નવી દિલ્હીમાં ચાલી રહેલા બ્રિક્સ ઇન્ડિયા 2026 વિદેશ મંત્રીઓની બેઠકના બીજા દિવસે આજે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર યુગાન્ડાના તેમના સમકક્ષ ઓડોંગો જેજે અબુબકરને તેમજ મલેશિયાના વિદેશમંત્રી મોહમ્મદ હસનને મળ્યા. ડોક્ટર એસ જયશંકરે બેઠક દરમિયાન ઇરાન, યુગાન્ડા અને ક્યુબાના વિદેશમંત્રીઓને પણ મળ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે લાંબા સમયથી ચાલતો ભારત યુગાન્ડા સહયોગ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે બંને નેતાઓએ ખાદ્ય અને આરોગ્ય સુરક્ષા તેમજ ટેકનોલોજીના ઉપયોગ અને ભારતીય સમુદાય અને વ્યવસાય દ્વારા સક્ષમ મજબૂત સંબંધ સહિત અનુભવ અંગે ચર્ચા કરી હતી. મલેશિયાના તેમના સમકક્ષ સાથે કરેલી વાતચીત અંગે શ્રી જયશંકરે કહ્યું તેમણે બંને દેશ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી, જેમાં આ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મલેશિયાની મુલાકાતના પરિણામો અંગેની ચર્ચાનો સમાવેશ થાય છે. બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચેલા ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું છે કે ભારત પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી અરાગચીએ કહ્યું કે ઇરાન હોર્મુઝ સમુદ્રધુનીમાંથી બધા જહાજોને પસાર કરવામાં મદદ કરવા તૈયાર છે. શ્રી અરાગચીએ કહ્યું કે હોર્મુઝ સમુદ્રધુનીમાં પરિસ્થિતિ હવે ખૂબ જ જટિલ બની ગઈ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંકટનો વાતચીત સિવાય હવે કોઈ ઉકેલ રહ્યો નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. કેન્દ્ર સરકારમાં અમદાવાદ ધોલેરા વચ્ચે દેશના પ્રથમ સેમી હાઈસ્પીડ રેલવે કોરિડોર બનાવવાને મંજૂરી આપી છે. હવાઈ માર્ગ, રેલવે અને બંદરના સંગમથી ધોલેરાનો સર્વાંગી વિકાસ થશે. ગુજરાતના ગાંધીનગરમાં આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ગુજરાતના મુખ્ય સચિવ એમ કે દાસે આ પરિયોજના ધોલેરા સ્માર્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું અંદાજીત 20,667 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત થનાર 134 કિલોમીટરના આ રેલવે કોરિડોરથી નમો ભારત ટ્રેનનું સંચાલન કરાશે. આ પરિયોજના આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે કહ્યું આ પરિયોજનાથી મુસાફરોને ઝડપી, સલામત અને આધુનિક મુસાફર

0: ફરી સુવિધા મળશે, તેમજ વિસ્તારમાં ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને રોજગારમાં પણ નવી ગતિ મળશે. ઉલ્લેખનીય છે, આ પરિયોજનાથી અંદાજીત 284 ગામ અને 5 લાખથી વધુ વસ્તીને લાભ થશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું, વિદ્યાર્થીઓ સરકારની પ્રાથમિકતા છે અને સરકાર તેમના પ્રત્યે સંવેદનશીલ છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા શ્રી પ્રધાને જણાવ્યું, નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા નીટ UG 2026ની પુનઃ પરીક્ષા 21 જૂને યોજાશે. તેમણે ઉમેર્યું કે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને 14 જૂન સુધીમાં પરીક્ષા માટે પ્રવેશપત્ર પ્રાપ્ત થશે.
1: सीबीआई तह तक जाएगी, कहां वो कमांड चेन पे ब्रीच हुई है. राधाकृष्ण कमेटी को पूरा पालन करने के उपरांत भी कहां वो ब्रीच हुई है, उस ब्रीच को मेरा पूरा विश्वास है सीबीआई के ऊपर. सरकार की पूरा नेतृत्व, सभी विभाग उसमें से गंभीरता से इसको लेते हुए शीर्ष तो नेतृत्व उसकी लेके खूब दायित्व लिया है, चिंता कर रहा है. हम इस बार माल प्रैक्टिस होने नहीं देंगे.
0: શિક્ષણ મંત્રીએ કહ્યું કે ભવિષ્યમાં થતી અનિયમિતતાઓને રોકવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા પગલાં લેવાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 IPS અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. કોલકાતા પોલીસના ભૂતપૂર્વ કમિશનર વિનીત ગોયલ, ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર ઇન્દિરા મુખર્જી અને ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર અભિષેક ગુપ્તાને આજે ફરજમાં બેદરકારી દાખવવા, પીડિતાના માતા પિતાને પૈસા ઓફર કરવા અને સરકારી પરવાનગી વિના મીડિયા બ્રીફિંગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે મીડિયાને માહિતી આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા તેમની સામે વિભાગીય તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024માં પીડિતા ડોક્ટર પર દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી, જે અંગે રાજ્ય, દેશ અને વિદેશમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે લખનૌના અટલ બિહારી વાજપેયી લખનૌ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સે 4 ઓવરમાં 1 વિકેટે 31 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ 5મા સ્થાને અને લખનૌ સુપર જાયન્ટ્સ 10મા સ્થાને છે. દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડ્સ જવા રવાના. પ્રધાનમંત્રીએ તાજેતરમાં UAE પર થયેલા હુમલાઓની ટીકા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિઓમાં અન્ય દેશ પર નિર્ભર ન રહી શકે. દેશભરમાં નીટ UGની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 IPS અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. અને IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું શંકર માધવન અને અલકા યાજ્ઞિકે ગાયેલા અરમાન ફિલ્મના ગીતથી.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું રસબિહારી દેસાઈએ ગાયેલી જયંત પાઠકની રચનાથી. પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે તૈયાર? હીટ સ્ટ્રોકથી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.

0: એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
0: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

0: alleged irregularities in paper leak related to NEET UG 2026 examination. The agency said that P.V. Kulkarni has been arrested at Pune after thorough interrogation. P.V. Kulkarni is a chemistry lecturer involved in the process of examination on behalf of National Testing Agency. He had access to the question papers. Lok Sabha Speaker Om Birla has constituted the Empowerment of Women Committee. BJP MP from Lok Sabha, Dr. D. Purandeswari, will be the chairperson of the committee. The committee comprises of 18 members from Lok Sabha and 10 members from Rajya Sabha. The members of the lower house include prominent personalities like Hema Malini, Harsimrat, Kumar Badal and Ikra Chaudhary. In IPL cricket, chasing a target of 188 runs set by Chennai Super Kings, Lucknow Super Giants were 164 for 3 in 16 overs at Ighana Cricket Stadium, Lucknow, when reports last came in. Chennai Super Kings scored 187 for 5 in stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10 અને 35 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની આ રાત્રિસભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મુલાકાત થશે આવતીકાલે સવારે 5:55 સભા પ્રારંભે. ત્યાં સુધી અત્યારે આપશો રજા આપના દોસ્ત નૈષધ વસૈયાને. શુભરાત્રી, જય હિન્દ.